નમસ્કાર, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજે બુધવાર, અષાઢા દિનાંક 10, શક સંવત 1948, તારીખ 1 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57:30 થઈ છે. શરણાઈની મંગલ ધ્વનિ સાથે આજની અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ.

પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ વાસુદેવ પાઠકની રચનાને સ્વરમ ગાયકવૃંદના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી તોરલની રચના સંગીતા લાબાડિયાના સ્વરમાં, અને હવે સાંભળીએ ગંગા સતીનું ભજન ગોપાલ સોઢાના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ પ્રાતકાલી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે પ્રાપ્તિ. વક્તા છે ડૉક્ટર ચંદ્રકાંત શેઠ.
1: પ્રાપ્તિ શબ્દના મૂળમાં છે સંસ્કૃત પ્રવત્તા આપ ધાતુ. પ્રાપ્તિ એટલે પ્રકૃષ્ટ મેળવવું. જીવનમાં કંઈક એવું પ્રાપ્ત કરવું જે ઉત્તમ હોય, અનોખું હોય અને આપણને તેમ અન્ય સૌને ઉપયોગી થાય એવું હોય.

0: આપણા જીવનમાં સતત બે પ્રકારની ક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે, મેળવવાની ને છોડવાની. કેટલુંક આવે છે તો કેટલુંક જાય છે. માણસને જીવવા માટે, ટકવા માટે સતત કશુંક મેળવતા રહેવું પડે છે. ચોખ્ખા અનાજ પાણી, ચોખ્ખી હવા, ચોખ્ખા વસ્ત્ર, આવું કેટલું એ મેળવવા માટે એને રોજે રોજ મથામણ કરવી પડે છે. કંઈક મળતું રહે એ માટે આપણા જીવનની ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરતી હોય છે. આપણે શું મેળવવું એ નક્કી કરવા, મેળવવા જેવું શું છે એ પણ જાણવું સમજવું જરૂરી છે. કઈ વસ્તુ ક્યારે કેટલી ને કેવી રીતે મેળવવી એનું ગણિત સ્વસ્થ ચિત્તે ગણવાનું રહે છે. આપણે ગોળ ને ખોળ એની વચ્ચે વિવેક કરવાનો રહે છે. આપણે સોનું મેળવવાની દોડમાં હોઈએ તો તે સમજાય, પરંતુ કથિર માટે તો ન દોડીએ ને. આપણે રેતીમાં ખેતી કરવાનું ટાળીએ. આપણે મૈત્રેયની જેમ એવું મેળવવા મથીએ કે જેથી આપણને આપણા અમૃત સ્વરૂપનો અનુભવ થઈ શકે. આપણા સાચા વિકાસ માટે શું જરૂરી છે એ આપણે બરોબર સમ્યક બુદ્ધિથી વિચારી લેવાનું રહે છે. કઈ વસ્તુ પહેલી મેળવવી અને કઈ પછી તેનો ક્રમ પણ ગોઠવવાનો રહે છે. આપણે કોઈ પણ વસ્તુ મેળવવાનું આયોજન કરતાં આપણી શક્તિ મર્યાદાનો, આપણી ગતિવિધિનો, આપણા દેશકાળનો પણ પૂરતો ખ્યાલ કરી લેવાનો રહે છે. કશુંક આડેધડ મેળવાય નહીં. બિનજરૂરી વસ્તુઓ મેળવી તેમનો ખડકલો કર્યા કરવાથી છેવટે તો આપણો જ ભાર ને આપણો જ તનાવ વધતા હોય છે. આપણે એવું કશું ન મેળવીએ જે આપણામાં વિકારનું વિષ ફેલાવે, આપણને બાંધે, આપણને વિક્ષુબ્ધ કરે કે ભ્રષ્ટ કરે. આપણે હંમેશા આપણા સમર્થક કવિ કબીરજીનો દુહો યાદ કરવો જોઈએ. સહજ મિલાશો દૂધ બરાબર, માગ લિયાશો પાણી, ખીંચ લિયાશો રક્ત બરાબર, કહત કબીરા વાણી. આપણે જે મેળવીએ એ આપણા હકનું હોય અને ન્યાયપુરસ્સરનું હોય, કોઈને હેરાન કરીને કે દૂબવીને મેળવેલું ન હોય. અનિતિથી જે મેળવાય તે ભલે તત્કાલ રૂડું લાગે, પણ કાળે કરીને તે આપણને હાનિ પહોંચાડીને જ રહે છે. ઉત્તમ વસ્તુ મેળવવી હોય તો આપણે આપણો અધિકાર કેળવવો જોઈએ. આપણે આપણી સુપાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે કંઈ મેળવીએ તે અપરિગ્રહ અને અસ્તેય જેવા વ્રતોને જાળવીને જ મેળવીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા ષડરિપુઓના પ્રેર્યા આપણે કશુંય મેળવવા ન દોડીએ. આપણે પ્રામાણિક મહેનતથી જે વસ્તુ મેળવવી હોય તેનું યોગ્ય મૂલ્ય ચૂકવીને જ મેળવીએ. આપણે એવી વસ્તુ મેળવીએ જે આપણને અને સૌને લાભદાયી થાય. આપણને જે કંઈ સારું મળ્યું હોય તે ખૂને બેસીને ખાઈ જવાનું આપણે ન રાખીએ. એકલપેટા થવું, કૃપણ થવું, સ્વાર્થપરાયણ થવું તે આપણા આત્મવિકાસ અને પૂર્ણ વિકાસમાં બાધારૂપ બને છે. આપણને જે કંઈ સારું ને સુંદર લાગે તે આપણે વહેંચીને ભોગવીએ. તેન ત્યક્તેન ભુંજીથા. એટલે જે વસ્તુ મેળવીએ છીએ તે વહેંચીને લેવાથી તેનું આસ્વાદ મૂલ્ય અનેક ગણું વધી જાય છે. આપણું આયુષ્ય મર્યાદિત છે. રાત થોડી ને બેસ જાજા જેવો આપણા હાલ હોય છે. મેળવવા જેવું તો અપાર છે, પણ એ બધું આપણે આ નાનીસી જિંદગીમાં કંઈ મેળવી શકવાના નથી. તેથી જ જે મેળવવાનું છે તેમાં સમજણ અને વિવેક વાપરીએ તે અત્યંત જરૂરી છે. આપણને જે રૂચે પચે, જે સદે, તે જ મેળવવાનું રાખીએ. એવું મેળવીએ કે જે આપણને આસુરી બળો સામે ટકવાની, એમને પરાસ્ત કરવાની તાકાત આપે. આપણે તો દૈવી સંપત્તિથી આપણી મિરાત વધારીએ અને એમ કરતાં આપણામાં અને સૌનામાં રહેલા પરમતત્વના વરેણ્ય ભર્ગના દર્શન પામીએ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા કાર્યક્રમ. વિષય હતો પ્રાપ્તિ. વક્તા હતા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ. શ્રોતા મિત્રો, હવે લઈ જઈએ છીએ આપને વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો શ્રીરામચરિત માનસ ગાન.
2: ભારત કે પીછે પીછે અયોધ્યા ઔર જનકપુર સે આયે સ્વજનો કે વિદા હોને કા કરુણ અવસર હૈ. સબકો વિદા કરને કા અચ્છા દિન હૈ. એસા જાનકર ભી શ્રી રામ કો ઉનસે કુછ કહે સકને મેં સંકોચ હોતા હૈ. ઉપસ્થિત સમાજ ઉનકે ઇસ શીલ કે સમ્મુખ નતમસ્તક હૈ. શ્રી રામ કી મનોદશા સે ભારત કો અપની ઉદ્ગાર નિવેદિત કરને કી પ્રેરણા મિલતી હૈ.

0: 10 લાખની લોટરી મને? વાવ!
1: ફસાણી!
2: નકલી ઓફર્સથી સાવધાન.
0: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો.
4: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
3: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
4: સચ?
3: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
4: સમજ ગયા.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લેસ્ટ્રીટ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં સ્વચ્છતાના સંદેશને વ્યાપક બનાવવા માટે આજથી 7 જુલાઈ સુધી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમ આ અભિયાનના શુભારંભમાં જિલ્લાના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો હાજર રહીને સ્વચ્છતા અભિયાનને વેગ આપશે, જેમાં સાંસદ ચંદુસિંહ હોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તથા ધારાસભ્યો તેમજ મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ખાસ હાજર રહેશે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની ખેડૂતોના વિવિધ મુદ્દાઓ, વરસાદ ખેંચાતા પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ વાવણી માટે પિયત પાણીની પરિસ્થિતિને લઈને સમીક્ષા, સાથે જ આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ ચર્ચા થઈ શકે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ગઈકાલના સમાપન સત્રને સંબોધતા રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે રસાયણો, ઇલેક્ટ્રોનિક્સ, જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં અખૂટ ક્ષમતાને કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. સંરક્ષણ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે

0: કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન જે 2014માં લગભગ 46,000 કરોડ રૂપિયા હતું તે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1.78 લાખ કરોડ રૂપિયાનું થયું છે.
1: ગુજરાત કે પાસ વો પૂરા ઇકોસિસ્ટમ મૌજૂદ હૈ જિસકી એક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ કી આવશ્યકતા હોતી હૈ ઓર યે ગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કા એક મેજર હબ બન સકતા હૈ એસા મેરા પૂરા વિશ્વાસ હૈ. બસ જરૂરત હૈ ઇસ મૌજૂદા તાકત કો એક નઈ દિશા દેને કી. ગુજરાત કે પાસ ઉદ્યોગ કી તાકત તો હૈ હી, યુવાઓ કી ઉર્જા હૈ ઓર સાથ હી સાથ ગુજરાત કે લોગો મેને દેખા હૈ કી ઉનકે અંદર ઇનોવેશન કી ક્ષમતા ભી હૈ ઓર યહી તીનો મિલકર ભારત કો ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ મે નઈ ઊંચાઈઓ તક લે જા સકતે.
0: સમાપન સત્રમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3.34 લાખ કરોડના સમજૂતીના કરાર થયા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં 1.97 લાખથી વધુ રોજગારીની તકો ઊભી થશે. વડોદરાની જીએફએસસી યુનિવર્સિટીમાં યોજાયેલી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન પંચમહાલ જિલ્લાના 2 ઉદ્યોગ સાહસિકોને રાજ્યકક્ષાના એમએસએમઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલોલને ગોધરાના વિજેતા બંને ઉદ્યોગ સાહસિકોને ટ્રોફી, 2 લાખ રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે અમદાવાદમાં પોલીસ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જોઈન્ટ ડીસીપી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જગન્નાથ મંદિરથી રાયપુર ચોકી સુધી પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પરના જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન મુસ્લિમ સમુદાયના નેતાઓએ રથયાત્રા રૂટ પર પોલીસ અધિકારીઓનું સ્વાગત પણ કર્યું હતું અને શાંતિ અને સૌહાર્દ જાળવવાનો સંદેશ આપ્યો હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: આગામી ભગવાન જગન્નાથજી કી રથયાત્રા કે લીએ જો પોલીસ બંદોબસ્ત હૈ ઉસકી તૈયારી કે ભાગ સ્વરૂપ મે પોલીસ કે દ્વારા મંદિર સે લેકર રાયપુર ચોકી તક એક વિશાલ ફૂટ પેટ્રોલિંગ કા આયોજન કિયા ગયા હૈ ઓર પૂરે રૂટ કો આને વાલે સમય મે કવર કિયા જાયેગા. હમારે દ્વારા જે સ્થાનિક પોલીસ ઓર ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા જો રૂટ હૈ ઉસકે ઉપર જીતની ભી જો મકાન કે રૂફટોપ હૈ, ધાબા હૈ, ઉન સબ કી ચેકિંગ કરી જા રહી હૈ ડ્રોન કે દ્વારા ઓર પૂરે વિસ્તાર કો પોલીસ કે દ્વારા ચેક કિયા જા રહા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIRNews_ABD ને ફોલો કરશો. રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ વરસવાની શક્યતા છે. સુરત, નવસારી, ડાંગ અને તાપી સહિતના વિસ્તારો માટે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. રાજ્યભરમાં ફરી ચોમાસુ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે આજે સવારે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે નવસારી તાલુકામાં 4.5 ઇંચ જ્યારે જલાલપોરમાં આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો 1.5 ઇંચ વરસાદ અંકલેશ્વર, રાજકોટ, રાણાવાવ, તારાપુર અને પાદરામાં નોંધાયો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌથી વધારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં આવેલ નાવલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા. સાવરકુંડલાના લુવારા, ગોરડકા, વંડા, પીઠવડી, વીજપડી સહિત અનેક ગામોમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજુલા તાલુકાના દેવકા, ખેરાળી, ગોવિંદડી, ખારી સહિત ગામડામાં વરસાદ પડ્યો છે, જ્યારે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલભીપુરમાં પણ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી શરૂ થયેલા ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વલસાડ અને ધરમપુર તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જ્યારે પારડી, વાપી, નાના પોંઢા અને ઉમરગામ તાલુકામાં 2.5 ઇંચ તો કપરાડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ફોરેન પોસ્ટ ઓફિસમાં અમદાવાદ ખાતે 29 જૂનના રોજ આયાતી પાર્સલની નિયમિત તપાસ દરમિયાન પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો.

0: હતો. અધિકારીઓએ થાઇલેન્ડથી આવતા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું હતું. પાર્સલમાં લાકડાના બ્લોક્સ હોવાનું જાહેર કરવામાં આવ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે પાર્સલ કાર્ટોન બોક્સ હતું, જેમાં શંકાસ્પદ પ્રતિબંધિત ગાંજાથી ભરેલા બે પોલીથીન પેકેટ હતા. પોલીથીન પેકેટ સાથે શંકાસ્પદ ગાંજાનું કુલ વજન 467.50 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે 1 કિલો ગાંજાની કિંમત 1 કરોડ ગણવામાં આવે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. ભરૂચના બંબાખાના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ નગરપાલિકા દ્વારા એક ખાનગી કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સર્કલને કારણે શહેરની શોભામાં વધારો થશે.
1: અંદાજિત રૂપિયા 24 લાખ અને 51 હજારના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે.
0: સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે AMC દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને સરકારક બનાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ સામૂહિક સ્વચ્છતા સંકલ્પ પણ લીધો. આ પ્રસંગે મેયર રીતેશ બારોટે શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સૌને સક્રિય સહભાગી બનવા પણ અપીલ કરી હતી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે લઈ જઈએ છીએ આપને વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો કાર્યક્રમ ભૂલે વિસરે ગીતનો શેષ ભાગ.

0: શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર, નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશિયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ પેઝેશિયાને શ્રી મોદીને પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિવિધ પક્ષો વચ્ચે થયેલી હાલની સર્વસંમતિનું સ્વાગત કર્યું હતું અને વાતચીત તથા રાજદ્વારી માધ્યમો દ્વારા તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાના ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ, સ્થિરતા અને સલામત પરિવહન માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિએ શાંતિ, સ્થિરતા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિએ ભારતમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકના સફળ આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઈરાનની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક વારસા અને પરસ્પર આદર પર આધારિત છે. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આવતીકાલે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન બંને દેશોને દ્વિપક્ષીય સહયોગના

0: सुरक्षा, विज्ञान एवं प्रौद्योगिकी, संस्कृति तथा जन से जनसंपर्क सहित विभिन्न क्षेत्रों में सहयोग लगातार गहरा हो रहा है। पिछले वित्तीय वर्ष में दोनों देशों के बीच द्विपक्षीय व्यापार 27 अरब डॉलर से अधिक रहा। अप्रैल 2000 से मार्च 2026 के बीच 48 अरब डॉलर से अधिक के निवेश के साथ जापान भारत में निवेश करने वाला पांचवा सबसे बड़ा निवेशक है। सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: विकसित भारत रोजगार अने आजीविका गेरंटी मिशन ग्रामीण कायदो वीबीजी रामजी आजथी अमलमां आवशे। ग्रामीण विकास मंत्रालये जणाव्યું કે વીબીજી રામજી કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારી આપવાની ખાતરી આપવામાં આવશે, જે ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે। અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાના અમલીકરણ માટે 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે।
2: वीबीजी रामजी अधिनियम ने 20 साल पुराने महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी अधिनियम 2005 की जगह ली है। इस नए कानून का उद्देश्य ग्रामीण परिवारों को एक वित्तीय वर्ष में मिलने वाले रोजगार की कानूनी गारंटी को 100 दिनों से बढ़ाकर 125 दिन करना है। इस बढ़ी हुई रोजगार गारंटी का मकसद ग्रामीण विकास की तेज रफ्तार को बढ़ावा देना है, लोगों की आय को अधिक सुरक्षित बनाना और ग्रामीण परिवारों को आर्थिक रूप से सशक्त करना है। वीबीजी रामजी एक व्यापक कानून है जिसका उद्देश्य वर्ष 2047 तक विकसित भारत के राष्ट्रीय लक्ष्य के अनुरूप ग्रामीण क्षेत्रों में रोजगार के अवसर बढ़ाना है। अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
1: केंद्र सरकारे वीबीजी रामजी एक्ट हेठळ सुधारेला મહેતાણા દરો સૂચિત કર્યા છે। આ દરો આજથી લાગુ પડશે। મંત્રાલયે જણાવ્યું કે પ્રથમ વખત 300 રૂપિયા પ્રતિ દિવસનો વચગાળાનો આધાર મહેતાણું દર લાગુ કરવામાં આવ્યો છે। મનરેગા હેઠળ રાષ્ટ્રીય સરેરાશ વેતન 298 રૂપિયા 80 પૈસા પ્રતિ દિવસથી વધીને વીબીજી રામજી હેઠળ 327 રૂપિયા 45 પૈસા પ્રતિ દિવસ થયું છે। આ સરેરાશ 10% વધુ વેતન વધારો દર્શાવે છે। નવા દરો હવે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવ્યા છે। ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સુધારાને ગામડાઓની સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતના લક્ષ્ય તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને ગ્રીસ વચ્ચે નાણાકીય સેવાઓ, નાણાકીય ટેકનોલોજી, ડિજિટલ પેમેન્ટ્સ અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી। ગ્રીકના નાણામંત્રી સાથેની મુલાકાતમાં બંને પક્ષોએ સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગ્રીક સંસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગની સંભાવનાઓ પર પણ વિચાર વિમર્શ કર્યો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABDને ફોલો કરશો। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની 198મી બેઠકની અધ્યક્ષતા કરી હતી। આ બેઠકમાં નિગમની આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવા, તબીબી શિક્ષણનું વિસ્તરણ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા અને સેવામાં સુધારો કરવાના હેતુથી કેટલાક નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી। વીમા ધારક વ્યક્તિઓ માટે બેરોજગારી ભથ્થું યોજના, અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના આગામી વર્ષના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે। વધુમાં નવી ESI હોસ્પિટલો હવે સીધા કોર્પોરેશન દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે। જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે। અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલ મનોજસિંહ આવતીકાલે સવારે 4 વાગે પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપશે। 57 દિવસની આ યાત્રા 3 જુલાઈના રોજ પરંપરાગત નુનવાન પહેલગાંવ રૂટ અને બાલતાલ રૂટ દ્વારા શરૂ થશે। સલામત, સરળ અને અનુકૂળ યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે। ભારતીય રેલવેએ લગભગ 200 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ પૂર્વ રેલવેમાં બાકીના 48 ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવાની મંજૂરી આપી છે, જે રેલવેના ડિજિટલ સંચાર નેટવર્કને મજબૂત બનાવશે। આ પ્રોજેક્ટ દક્ષિણ પૂર્વ રેલવેના 4 મુખ્ય વિભાગોમાં 1600 કિલોમીટરથી વધુ 48 ફાઇબર OFC કનેક્ટિવિટી પ્રદાન કરશે। ઉત્તર પ્રદેશ સરકારે સેવારત શિક્ષકો માટે અલગ શિક્ષક પાત્રતા પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે। યુપી ટેટ 2026 સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગની સેવા આપતા શિક્ષકો માટે અલગ ટેટ લેવાનો નિર્દેશ આપ્યો હતો। વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈ 10,571 થઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને

0: મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 ક્રિકેટ શ્રેણી આજથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે. શ્રેણીની પહેલી મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. બીજી મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટોલમાં અને પાંચમી અંતિમ મેચ 11 જુલાઈએ સાઉથમ્પટનમાં રમાશે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રવિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. અને હવે આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધ્યુન ધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં રાજ્યમાં પડેલ વરસાદ, યુરોપમાં આગ ઝરતી ગરમીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, આ રાજ્યમાં આખરે મેઘરાજાની મહેર, સુરતમાં 5 ઇંચ. આત્મનિર્ભર ભારત માટે સુધારા જરૂરી, વડાપ્રધાન મોદીનું સચિવો સાથે મંથન. ફૂલછાબ લખે છે, થીજતું યુરોપ દાજ્યું, સડકો અને સિગ્નલ લાઇટો ઓગળ્યા, ભારત પાસે ફક્ત 5 દિવસ માટે એટલો અનામત ઓઇલ ભંડાર. ગુજરાત સમાચારના પ્રથમ પાનાના સમાચાર જોઈએ તો વિશ્વમાં ડોલર ડામાડોળ, નવા વિકલ્પની શોધ, યુરોપ બાદ હવે અમેરિકા ભઠ્ઠી બનશે, અનેક કોલેજો બંધ, તંત્ર એલર્ટ કરાયું. સંદેશની હેડલાઇન છે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું પાકનું કાવતરું.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ઝરૂખા અંતર્ગત અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 8:15 આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી ત્રિવેણી કાર્યક્રમ. 8:30 ચિત્રલોક. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ગેરફિલ્મી ગુજરાતી ગીતો સાંભળશો. 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે. 11:30 જૂના હિન્દી ગીતો આપ સાંભળશો તરન્નુમ કાર્યક્રમમાં.

બપોરે 12:05 એ કાર્યક્રમ યાદો કી મહેફિલ, 12:30 એ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર, 2 વાગે આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ, 2:35 એ ગુજરાતી સુગમ સંગીત, 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારા સેલ્યુલોઇડ કે સિતારે, સાંજે 5 વાગે આપ સાંભળશો 90s ગીતો પર આધારિત કાર્યક્રમ સરગમ, 5:30 એ સુરીલી સાંજ કાર્યક્રમમાં સાંભળશો ગુજરાતી ગીતો, 6 વાગે સુરીલા સફર, આ કાર્યક્રમમાં હિન્દી રેટ્રો ગીતો આપ સાંભળશો, 7 વાગે જયમાલા, 7:45 એ

એક ગુજરાતી ગીત આપ સાંભળશો. ત્યારબાદ 8 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું કાર્યક્રમ હવા મહેલ. 8:15 નવા ફિલ્મી ગીતો સાંભળશો ચિત્રલોક કાર્યક્રમમાં. 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. 10 વાગે છાયા ગીત. 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર 10 વાગે આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો. સેન્સેક્સમાં 150 અંકનો વધારો, જ્યારે નિફ્ટી 23,900ની સપાટી પર પહોંચ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદી ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગતા 7 લોકોના મોત, 12 લોકો ઘાયલ. ઓઇલ માર્કેટિંગ કંપનીએ 19 કિલોગ્રામના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજથી ભારતની 3 દિવસની મુલાકાતે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન વીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. લાહોરમાં એક ખાનગી ટ્યુશન સેન્ટરની છત તૂટી પડતા 14 બાળકોના મોત, 8 બાળકો ઘાયલ. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 થયો, જ્યારે ઘાયલોની સંખ્યા અંદાજે બમણી થઈને 10,571 થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધીમાં 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વાપીમાં 4 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. અને હોકી ઇન્ડિયાએ બેલ્જિયમ પ્રવાસ માટે 22 સભ્યોની જુનિયર અંડર 21 મેન્સ હોકી ટીમની જાહેરાત કરી. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળીએ મનહર ઉદાસના સ્વર અને સંગીતની સાથે શૂન્ય પાલનપુરીની રચનાને.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતા મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ સૈફ પાલનપુરીની રચનાને મનહર ઉદાસના સ્વર અને સંગીતની સાથે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી ગુજરાતી ગીતો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ એજન્ટ વિનોદ ફિલ્મનું આ ગીત, શાદા ફરીદી, નંદિની શ્રીકર, રિઝવાન મુકઝમ, શાબાબ સાબરી અને અલ્તમાશ ફરીદીના સ્વરમાં. ગીતકાર નિલેશ મિશ્રા, સંગીતકાર પ્રીતમ ચક્રવર્તી.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: नवी आशाओं, नवा सपनाओ, नवा योगना शिक्षण ने नवी दिशा। राष्ट्रीय शिक्षण नीति 2020 आधारित स्टेट करिकुलम फ्रेमवर्क SCF साथे गुजरात शिक्षण मा नवी दिशा तरफ आगर वधी रहयो छे। बाळको ना सर्वांगी विकास ने समर्पित आ अभ्यासक्रम ज्ञान, कौशल्य, मूल्यों अने सर्जनात्मकता नो समन्वय साथे छे। उत्तम शिक्षण, उज्ज्वल गुजरात ना ध्येय साथे स्टेट करिकुलम फ्रेमवर्क शिक्षण विभाग गुजरात सरकार नो एक मजबूत पगलू छे। शिक्षण विभाग, गुजरात सरकार।
2: શ્રોતા મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આપ સાંભળી રહ્યા છો ડાન્સ નંબર્સ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ અરિજિત સિંઘના સ્વરમાં નેહા કક્કરની સાથે અને મૃત બ્રોસના સ્વરમાં રાબ્તા ફિલ્મનું આ ગીત, ગીતકાર કુમાર, સંગીતકાર સૌરવ રોય.

હાઉસફુલ ફિલ્મનું આ ગીત આપે હમણાં જ સાંભળ્યું અલ્યસા મેન્ડોન્સા, તરુણ સાગર અને લોય મેન્ડોન્સાના સ્વરમાં. ગીતકાર હતા સમીર, સંગીતકાર હતા શંકર અહેસાન અને લોય. અને હવે સાંભળીએ હે બેબી ફિલ્મનું આ ગીત સલીમ શહેજાદા, રેહાન ખાન, શંકર મહાદેવન અને સાજિદ ખાનના સ્વરમાં. ગીતકાર સમીર, સંગીતકાર શંકર અહેસાન અને લોય.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ ધડકને દો ફિલ્મનું આ ગીત. શંકર મહાદેવન, ફરહાન અખ્તર, મનીષ ટીપુ, યશિતા શર્મા અને સુખવિંદર સિંઘના સ્વરમાં ગીતકાર હતા જાવેદ અખ્તર.

0: ગીતકાર હતા શંકર અહેસાન અને લોય. આ સાથે જ ડાન્સ નંબર્સ આપ સાંભળી રહ્યા હતા ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ ક્ષણોમાં બરાબર 11 વાગે આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: ભારતીય શેરબજારમાં 2 દિવસના ઘટાડા પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો. સેન્સેક્સમાં 340 અંકનો વધારો, જ્યારે નિફ્ટી 23,970ની સપાટી પર પહોંચ્યો. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન VBG રામજી કાયદો આજથી અમલમાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. રાજસ્થાનમાં દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગતા 7 લોકોના મોત, 12 લોકો ઘાયલ. લાહોરમાં એક ખાનગી ટ્યુશન સેન્ટરની છત તૂટી પડતા 14 બાળકોના મોત, 8 બાળકો ઘાયલ. કેન્દ્રીય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ અને કિરેન રિજિજુ આજે અરુણાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઇટાનગર પહોંચ્યા. એર માર્શલ આશુતોષ દીક્ષિતે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે 2 દિવસ ભાવનગર જિલ્લાની મુલાકાતે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાઓ મંજૂર કરાઈ. જૂન મહિનામાં UPIના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા, જે ગયા વર્ષના જૂન મહિના કરતાં 23% વધુ છે. વ્યવહારોનું કુલ મૂલ્ય 28 લાખ કરોડને પાર. અમદાવાદ સુભાષ બ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ. નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા 3 સ્પાન સલામત રીતે ઉતારાયા. ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32 મેચમાં મેક્સિકોએ એક્વાડોરને 2-0થી હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3 લાખ કરોડના સમજૂતી કરાર 34 થયા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસ વહીવટીતંત્ર હાઇએલર્ટ પર અને અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. વિવિધ ભારતીના આ મંચ પર આજે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું કાર્યક્રમ દિલસેમાં. મિત્રો, જીવનમાં એવી ઘણી પળો આવે છે જ્યારે બધું જ અંધકારમય લાગે છે, પરંતુ એ સમયે એક નાનકડો દીવો આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે, અને એ દીવાનું નામ છે આશા. આશા એટલે આવતીકાલ વધુ સુંદર હશે એવો વિશ્વાસ. આશા એટલે પડ્યા પછી ફરી ઊભા થવાની હિંમત. અને આશા એટલે જીવનની દરેક પરીક્ષામાં સ્મિત સાથે આગળ વધવાની પ્રેરણા. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે સાંભળવાના છીએ એવા કેટલાક બોલિવૂડ ગીતો જે મનમાં નવી ઉર્જા, નવો વિશ્વાસ અને નવા સપનાઓ જગાડે છે. તો ચાલો શરૂઆત કરીએ એવા ગીતથી જે આપણને દિલની સપનાઓ તરફ ઉડાન ભરવાનું બળ આપે છે. પ્રથમ સાંભળી ઇકબાલ ફિલ્મનું ગીત, KK અને સલીમ મર્ચન્ટના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા કે અને સલીમ અર્જન્ટના સ્વરમાં ઇકબાલ ફિલ્મનું ગીત, જેને સંગીતબદ્ધ કર્યું હતું સલીમ સુલેમાને. શબ્દો હતા ઇરફાન સિદ્દીકીના.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ડોમિનિક સેરોજા અને ક્લિન્ટન સેરોજાના સ્વરમાં જિંદગી ના મિલેગી દોબારા ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું હતું શંકર અહેસાન લોય. શબ્દો હતા જાવેદ અખ્તરના. 96.7 FM પર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ દિલસે. કાર્યક્રમમાં હવે સાંભળીએ શંકર મહાદેવનના સ્વરમાં લક્ષ્ય ફિલ્મનું આ ગીત.

મિત્રો, આશા જ જીવનની સાચી મૂડી છે. જ્યારે મનમાં આશા જીવંત હોય ત્યારે મુશ્કેલ રસ્તાઓ પણ સરળ લાગવા લાગે છે. જીવનની સફરમાં ક્યારેક રસ્તા ધૂંધળા દેખાય, પણ વિશ્વાસ અને સતત પ્રયત્નો આપણને સાચી દિશા તરફ લઈ જાય છે. તો મિત્રો, આપના સુધી આવી રહ્યું છે એક એવું ગીત જે કહે છે કે નિષ્ફળતાથી ડરવું નહીં, કારણ કે દરેક નવી સવાર નવી સંભાવનાઓ લઈને આવે છે. તો હવે સાંભળીએ હિન્દી મીડિયમ ફિલ્મનું ગીત તનિષ્કા સંઘવીના સ્વરમાં, સંગીત સચિન અને જીગરનું, શબ્દો છે કુમારના.

મિત્રો, આશા ક્યારેય પરિસ્થિતિઓ પર આધાર રાખતી નથી. આશા તો મનની એવી શક્તિ છે જે તૂટેલા સપનાઓને પણ ફરીથી ઉડાન ભરવાની

હિંમત આપે છે. એટલે જીવનની દરેક સવાર એક નવી આશા લઈને આવે છે. બસ જરૂર છે તો એ આશાના કિરણને હૃદયમાં પ્રગટતી રાખવાની. હું છું આપની મિત્ર જાનકી, આપની રજા લઉં છું એક સુંદર વિચાર સાથે. આશા એ એવી પાંખ છે જે આપણને સંજોગોથી ઉપર ઉડવાનું શીખવે છે, હે ને? તો શ્રોતા મિત્રો, ફરી મળીશું દિલસે કાર્યક્રમમાં નવી થીમ સાથે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM.

તો શ્રોતા મિત્રો, વિવિધ ભારતીના બીજા એક સંગીતમય કાર્યક્રમ તરન્નુમ અંતર્ગત જૂની ફિલ્મોના ગીતો રજૂ કરીશું. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ છે સસુરાલ ફિલ્મનું આ ગીત, જેને સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ, સંગીત શંકર જયકિશનનું, શબ્દો છે હસરત જયપુરીના.

લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળી ગાઈડ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે SD બર્મને. શબ્દો છે શૈલેન્દ્રના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ શંકર જયકિશનની સંગીત રચના લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મ છે દિલ અપના ઓર પ્રીત પરાઈ, શબ્દો છે શૈલેન્દ્રના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં સૂરજ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે શંકર જયકિશને. આ ગીતના રચયિતા છે હસરત જયપુરી.

આર ડી બર્મનની સંગીત રચના હવે સાંભળી. મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં ફિલ્મ છે તીસરી મંઝિલ. આ ગીતના રચયિતા છે મજરૂ સુલતાનપુરી.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ આનંદ બક્ષીની શબ્દ રચના લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. ફિલ્મ છે આરાધના.

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા તરન્નુમ કાર્યક્રમમાં જૂની ફિલ્મોના ગીતો. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બપોરના 12 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન વીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ્સમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે. કેન્દ્ર સરકારે આજથી 15 દિવસ માટે પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન બળતણ પર નિકાસ ડ્યુટી દરમાં સુધારો કર્યો. પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો. દેશમાં જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા. દિલ્હીની ઇલેક્ટ્રિક વાહન ઈવી નીતિ 2026 આજથી લાગુ થઈ. ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. વરસાદ, ખેડૂતોના મુદ્દા સહિતની ચર્ચાઓની શક્યતા. આજે સવારે રાજસ્થાન અને પંજાબમાં સર્જાયેલા 2 અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે એએમસી દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હોકી ઇન્ડિયાએ બેલ્જિયમ પ્રવાસ માટે 22 સભ્યોની જુનિયર અંડર 21 મેન્સ હોકી ટીમની જાહેરાત કરી. અને અમદાવાદ સુભાષ બ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ. નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા 3 સ્પાન સલામત રીતે ઉતારાયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM 96.7 પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, પ્રસ્તુત છે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. હમણાં થોડી ક્ષણોમાં બપોરે 12:05 યાદો કી મહેફિલ, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 1:00 વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત સુરીલા સફર રજૂ કરીશું. 2:35 સાંભળશો ગુજરાતી ગીતો. 3:00 સખી સહેલી અને 4:00 પિટારા અંતર્ગત સેલ્યુલોઇડ કે સિતારે અમે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી રજૂ કરીશું.

સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મોના ગીતો માણીશું. ગુજરાતી ગેર ફિલ્મ સંગીત સાંભળશો 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં. અને સુરીલા સફર અંતર્ગત હિન્દી રેટ્રો ગીત માણીશું 6 વાગે. 7 વાગે ફૌજી દોસ્તો માટેની વિશેષ પ્રસ્તુતિ કાર્યક્રમ જયમાલા. 7:45 ગુજરાતી ફિલ્મ સંગીત. અને રાત્રે 8 વાગે હવા મહલ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. 8:15 પ્રથમ સાંભળીશું ઝરોખામ અંતર્ગત આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા, ત્યારબાદ ચિત્રલો. નવ વાગે આપકે લીએ અને 9:30 ફિલ્મ સંગીત. 10 વાગે આપનો મનપસંદ કાર્યક્રમ છાયાગીત રજૂ કરીશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. અને સભાના અંતમાં 10:30 ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો 96.7 FM.

પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થયો છે બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયરનો. તો સાંભળીએ કાર્યક્રમ સહિયર.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
2: બહેનો, અમારી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને. મિત્રો, આજે 1 જુલાઈ, આજથી શરૂ થાય છે વન મહોત્સવ. આ એક વૃક્ષારોપણનો વાર્ષિક ઉત્સવ છે. તેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
3: વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌ પ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ 1947માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃત્તચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
2: તો શ્રોતા મિત્રો, આપણે આપણાથી શક્ય પગલાં લઈએ, વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. બસ આ વિચાર સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં પહેલો પત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈનો, GIDC મુકામ વઢવાણી, જિલ્લા સુરેન્દ્રનગરથી. આકાશવાણીના તમામ કર્મચારીશ્રીઓને વંદન સાથે તેઓ લખે છે કે આકાશવાણી એટલે નાના મોટા સૌને જીવન ઉપયોગી દરેક પ્રકારની માહિતી અને જ્ઞાન આપવાનું જ્ઞાન મંદિર. સાથે સાથે એમણે એક સૂચન પણ કર્યું છે કે ચેતનભાઈ જાની નિવૃત્ત થઈ ગયા છે, પણ એમને ક્યારેક આકાશવાણીમાં મહેમાન તરીકે પણ બોલાવીને અમને એમનો સંવાદ, એમનો અવાજ સંભળાવશો. મૌલિનભાઈ મુનશી માટે પણ આ જ સૂચન છે. જી જેઠાભાઈ, ચોક્કસથી. આપ ચેતનભાઈને, મૌલિનભાઈને યાદ કરો છો અને આકાશવાણીના માધ્યમ થકી અહીંના ઉદ્ઘોષકો, અહીંના કર્મચારીઓ આપના સ્મરણપટમાં જીવંત રહે છે તે અમારા માટે ખૂબ આનંદની વાત છે. આ જ તો આપણો અતૂટ સંબંધ દર્શાવે છે ને. તો આગળ આપે જણાવ્યું છે કે 3 જૂનના રોજ કાર્યક્રમમાં પર્યાવરણ વિશે આપે જે પણ વાતો કરી તે ખૂબ ગમી. જેઠાભાઈ, આપનો પત્ર અમને ખૂબ જ ગમ્યો અને અવારનવાર આપના પત્રો મળતા રહે તેવી અમારી ઈચ્છા.
4: અને હવે આ પત્ર છે વીંછિયા રાજકોટ થી સૈયર સાથી એવા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વત્સલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે અમારા પત્રોના પ્રત્યુત્તર રેગ્યુલર રીતે આપ વાંચી સંભળાવો છો તે સાંભળીને અમોને ખૂબ આનંદ થાય છે. આગળ તેઓ જણાવે છે કે મારા ઘરની પાસે ભરતભાઈ માથુકિયા રહે છે. તેમણે સૈયરની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને સાથે વીંછિયા આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું છે. અરે વાહ ભરતભાઈ, આપના આ ભાવપૂર્વકના આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ શાંતિભાઈએ કેટલીક માર્મિક વાતો લખી મોકલી છે. કેન્સરની ગાંઠ એક ભાવ બગાડે, જ્યારે વેર ભાવની ગાંઠ ભવો ભવ બગાડે. સંસાર સ્મશાનથી પણ વધારે ભયંકર છે. સ્મશાનમાં મરી ગયેલાને બાળે છે, જ્યારે સંસાર તો જીવતાને પણ સળગાવે છે. મારા મર્યા પછી પાછળવાળાનું શું? આ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી સુધી પૈસા પાછળ દોડી રહેલ માણસને ગુરુ કરે છે. પણ દોસ્ત, મર્યા પછી પાછળવાળાનું શું થશે એની ચિંતા કરવાના બદલે મર્યા પછી આગળ તારું શું થશે એની ચિંતા કર, તો જો તારું જીવન અને મરણ બંને સુધરી જશે. વાહ શાંતિલાલજી, તમે તો સાંભળનાર બધાને ખરેખર વિચારતા કરી મૂક્યા. જોવા જઈએ ને તો એકબીજાની દેખાદેખી, ફેશન, એકબીજાથી ચડિયાતા દેખાવાની હોડ, આ બધાની પાછળ જ જિંદગીના કિંમતી વર્ષો પસાર થઈ જાય છે અને એમાં પોતાનો આત્મા કે પોતાનો મહેલો તો ક્યાંય ભૂલાઈ જાય છે.
2: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે મૂળ ઉત્તર ગુજરાત પાટણના અને હાલ પોરબંદરમાં સ્થિત એવા આપણા શ્રોતા

0: મિત્ર મહેશભાઈ પ્રજાપતિનો. અરે વાહ મહેશભાઈ, કાર્યક્રમ સહિયરમાં તો આપનો પહેલો ઈમેલ છે. તો શ્રોતા મિત્રો, મહેશભાઈનું સ્વાગત થઈ જાય.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: શ્રોતા મિત્રો, મહેશભાઈ પ્રજાપતિની સાથે છે એમના મિત્ર મેહુલભાઈ ગોહિલ. સાથે સાથે સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્રો એવા જૂનાગઢના કિરીટભાઈ સોલંકી, ડેર પાટણના ધીરજભાઈ રબારી, ભુજના કલ્પાબેન ઉપાધ્યાય, અંજારના અલ્પાબેન નિર્મળ અને રણુજાના કરસનદાસ બાપુને એમણે યાદ કર્યા છે. ઇમેલમાં લખે છે કે સહિયર અમારો સૌથી પ્રિય કાર્યક્રમ છે, પણ આજે પ્રથમ વખત ઇમેલ કરી રહ્યો છું. જી મહેશભાઈ, કોઈ જ વાંધો નથી, જ્યારથી પણ શરૂઆત કરીએ તે સારી જ ગણાય. હવે નિયમિત રૂપે ઈમેલ કરતા રહેજો. હા, આગળ જણાવે છે કે આ ઈમેલ કરવા માટે હું આભારી છું જૂનાગઢના કિરીટભાઈ સોલંકીનો, કારણ કે હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, લખી શકતો નથી, પણ કિરીટભાઈએ આ ઈમેલ લખીને મોકલ્યો છે. મેં કિરીટભાઈને રિક્વેસ્ટ કરી હતી ઈમેલ કરવા માટે અને એમણે ખૂબ ખુશીથી આ રિક્વેસ્ટ સ્વીકારી, માટે એમનો ખૂબ ખૂબ આભાર. ઓહો હો હો હો, કિરીટભાઈ તમારો તો કાર્યક્રમ સહિયર વતી પણ ખરેખર અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો. તો મહેશભાઈ આગળ જણાવે છે કે 19 જૂન શુક્રવારના રોજ નમ્રતાબેન મોદીએ લીધેલી પીનલબેન પટેલની મુલાકાતમાં યોગ વિશે ખૂબ જ સરસ જાણકારી મળી. આ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી બંને બહેનોની સુંદર રજૂઆત સાંભળીને આનંદ આનંદ થઈ જાય છે, અને એમાં પણ ઈમેલ અને પત્રોના જવાબ આપવાની શૈલી તો મન ભાવન છે. વાહ મહેશભાઈ, આપને કાર્યક્રમ સહિયર સાંભળવાની મજા આવે છે ને, એટલે અમારો તો આજનો દિવસ બની ગયો આ વાત સાંભળીને. આટલા સરસ મજાના ઈમેલ બદલ ખૂબ ખૂબ આભાર. તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે અંજારથી આપણા કવિત્રી શ્રોતા સહિયર સખી અલ્પા નિર્મળ, ભુજથી અત્યંત સંવેદનશીલ સખી કલ્પા ઉપાધ્યાય અને જેતપુરથી એમના ફઈબા દક્ષાબેન પડ્યાનો. ઈમેલમાં જણાવે છે કે ગરમીનો અંત હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ભીની માટીની મહેકમાં ઉઘડી જવાની મોસમ આવી રહી છે. આ આતુરતાનો અંત બસ હવે જલ્દી આવે. જી, આ વાત તો બિલકુલ સાચી છે, અને આ વિશે અમે એક કાર્યક્રમ પણ કર્યો હતો કે હવે અત્યારથી જ આપણે ખૂબ જ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગળ આપ જણાવો છો કે આપણને સૌને કોયલના મીઠા ટહુકા સાંભળવા ખૂબ ગમે છે, પણ હકીકતમાં તો એની વેદના હોય છે. આ વેદના દર્શાવતું અલ્પાબેન નિર્મળનું એક કાવ્ય, એક કવિતા અહીંયા છે, આપણે સાંભળીશું. કુંજ ગલીમાં સંભળાય રે કોયલના મીઠા રે ટહુકા, કુંજ ગલીમાં સંભળાય રે કોયલના મીઠા રે ટહુકા.
2: અરે કોઈએ જાણી ક્યાં છે એની પાછળની તે વેદના?
0: લાગે કે એ તો વરસાદને કરે છે સાદ, પણ વાસ્તવમાં કરતી હોય છે વરસાદને ફરિયાદ રે.
2: તું આવવામાં ન કરજે જરા પણ મોડું, થાય છે જે પીડા તે હવે કેમ સંતાડું.
0: ઓ મેઘા, ઓ રે મેહુલ્યા, સાંભળજે આ આજીજી તું મારી, મીઠા ટહુકાની પાછળ છુપી છે એક લાચારી. ફાલ પાવન, ખરેખર ખૂબ સુંદર કવિતા. કોયલની વેદના સમજીને આ પર્સપેક્ટિવથી આવું લખવાનો આપનો વિચાર જ ખૂબ સરસ કહેવાય. આગળ આપે જણાવ્યું છે કે જો કાર્યક્રમની સમીક્ષામાં જણાવું તો આદરણીય વડીલ શ્રી ધીરજભાઈ રબારી અને માનનીય કિરીટભાઈ સોલંકીએ આપેલી મુલાકાત ખૂબ સરસ હતી. તો વળી 16 જૂનના રોજ પ્રસ્તુત કરેલ પત્રો અને ઈમેલની સફર પણ ખૂબ સરસ રહી. સાથે સાથે નવા મિત્રો જોડાઈ રહ્યા છે, તે ખૂબ આનંદની વાત છે. તો વળી 18 જૂનના રોજ પીનલ પટેલે આપેલી યોગ વિશેની માહિતી ખૂબ સરસ રહી. આ મુલાકાત રજૂ કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજી એક ખાસ વાત, અમારી કવિતાનું પઠન આપ બંને બહેનો કરો છો, તે તમામ કાર્યક્રમ સાંભળનારાઓ સુધી પહોંચે છે અને મને ખૂબ સારો પ્રતિભાવ આપીને આ બધા જ શ્રોતા મિત્રો પ્રોત્સાહન પૂરું પાડે છે, તે બદલ આ મિત્રોનો આ કાર્યક્રમ થકી ખૂબ ખૂબ આભાર. વાલ પાવેન, યસ, આપનો આભાર બધા જ મિત્રો સુધી, બધા શ્રોતા મિત્રો સુધી પહોંચી ગયો છે. અને શ્રોતા મિત્રો અંદર અંદર એકબીજાને આટલું પ્રોત્સાહન આપે છે, એકબીજા સુધી પોતાના અભિપ્રાયો પણ પહોંચાડે છે, તે ખૂબ આનંદની વાત છે. સાચે સહિયર પરિવાર એક મજબૂત પરિવાર છે.
2: તો હવે આ સંદેશ છે અમદાવાદથી નીલાબેન પટેલનો. જણાવે છે કે 29 તારીખ સોમવારનું નાટક કેક્ટસ. વાહ, સાંભળીને થયું કે દરેક સખીના જીવનમાં કેક્ટસ નહીં માત્ર ગુલાબ જ ઉગવા જોઈએ. વાહ નીલાબેન, એકદમ સાચી વાત છે. તમારું જીવન સાથી એવો હોવો જોઈએ જે તમને સ્વતંત્રપણે તમે જે પણ કરવા માંગો છો એમાં તમને સહકાર આપે, તમે જેટલી ઉડાન ભરવા માંગો છો એમાં તમને સપોર્ટ કરે.
0: તો હવે આ ઈમેલ છે વલસાડ થી આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો. લખે છે કે ટીવી અને મોબાઈલ ભલે આવ્યા, પણ રેડિયો કેટલો જરૂરી છે તે ઘણાને હજુ પણ ભાન નથી. એ લોકો અભાગી છે

0: જે લોકો રેડિયો રાખતા નથી. રેડિયો પર સંગીત, સમાચાર, કોમેડી વગેરે બધું જ સાંભળવા મળે છે. મારે ત્યાં તો 100 વર્ષથી રોજ રેડિયો વાગે. નસીબદાર લોકો રેડિયો પર સહિયર જેવો સુંદર, માહિતીસભર કાર્યક્રમ સાંભળી શકે અને એનો આનંદ અનુભવી શકે. એ દુઃખની વાત છે કે કેટલીક જગ્યાએ રેડિયો રિપેરિંગની દુકાનો પણ બંધ થઈ ગઈ છે. ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશવાણી, જિંદાબાદ. જી હોસંગભાઈ, આપની વાત 100% સાચી છે. હવે રેડિયો રિપેરિંગની દુકાનો અને સાથે સાથે ઘડિયાળ રિપેરિંગની દુકાનો પણ ઘણી જગ્યાએ બંધ થતી જોવા મળી રહી છે, અને શોધવા જાવ તો પણ આવી દુકાનો નથી મળતી હોતી. લગભગ બધી જ વસ્તુઓનું સ્થાન હવે મોબાઈલે લઈ લીધું છે.
1: અને મિત્રો, હવે આ ઈમેલ આવ્યો છે ફ્લોરિડા યુએસએ થી. ઈમેલ મોકલનાર છે હરીશભાઈ શુક્લા, અને એમની સાથે છે ગીતાબેન, હર્ષ, અતિથિ અને ઓમ. તેઓ લખે છે, આઈ લિસન ટુ સૈયર પ્રોગ્રામ રેગ્યુલરલી એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ માધુભાઈ એન્ડ ધીરજભાઈ ફોર સેન્ડિંગ મી પ્રોગ્રામ્સ. સૈયર ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોગ્રામ ઇન ઓલ આસ્પેક્ટ. ઇટ ગીવ્સ નોલેજ એન્ડ પ્લેઝર ટુ ઓલ લિસનર્સ. વી વિલ બી રેગ્યુલરલી રાઇટિંગ ઇમેલ્સ નાવ ઓનવર્ડ્સ. અરે વાહ હરીશભાઈ, ખૂબ જ ખુશી છે અમને કે માધુભાઈ અને ધીરજભાઈ આ કાર્યક્રમ સાંભળવા આપને મદદ કરે છે. ઇન્ડિયા અને અમેરિકાનો ટાઈમ ઝોન અલગ છે, અને છતાં પણ આપ આટલો બધો રસ લઈને આ કાર્યક્રમ સાંભળો છો અને સાંભળીને અમને પ્રતિભાવ પણ મોકલો છો. ચોક્કસથી સૈયર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, અને આપ આ જ રીતે નિયમિત સૈયર કાર્યક્રમ સાંભળતા રહેજો.
0: તો હરીશભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે આપણા ગઝલ પ્રેમી નિયમિત શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈ નો, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલી થી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી આખી ટીમ છે. ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, નવા પધારેલા મહેમાન ભત્રીજી, રીવાબેન. અમિતભાઈ લખે છે કે 8મી જૂનનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે દિવસે નિવૃત્ત આકાશવાણી અધિકારી તુષાર શુક્લાનો દેવાંગભાઈ સાથેનો વાર્તાલાપ આવ્યો હતો. તે સાંભળવાની મજા આવી ગઈ. આ વાર્તાલાપ સરસ હતો. જૂના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ કરવાનું સૂચન એમણે આપ્યું તે ગમ્યું. જી અમિતભાઈ, આપને આ કાર્યક્રમ ગમ્યો અને તેની આપે જાણ કરી તે બદલ આપનો આભાર. આગળ આપ જણાવો છો કે 10મી જૂનના રોજ ઈમેલ્સ અને પત્ર આધારિત કાર્યક્રમ ખૂબ સરસ હતો. અમારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 12મી જૂનના રોજ શરીર તથા યોગ વિશે માહિતી સરસ હતી. પર્યાવરણની જાળવણી વિશે સારી જાણકારી આપી મીના શાહનો વાર્તાલાપ સરસ હતો. અમિતભાઈ, આપ નિયમિત રૂપે અમને ઈમેલ લખીને આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો, તે બદલ અમે ખરેખર આપના આભારી છીએ.
1: તો અમિતભાઈનો બીજો પણ એક ઈમેલ આપણને મળ્યો છે લિપિ, જેમાં તેઓ લખે છે કે લખવાનો સમય નથી, માટે માત્ર ઈમેલ કરું છું કે 3 દિવસના કાર્યક્રમ સરસ હતા. સોમવારે કાર્યક્રમ સરસ હતો તથા ગુજરાતી ગીત સરસ હતું. બુધવારે ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. અને શુક્રવારે કાર્યક્રમમાં શરૂઆતમાં યોગ વિશેની જે માહિતી આપી તે સરસ હતી. વાહ અમિતભાઈ, આપને માહિતી ગમી, કાર્યક્રમો ગમ્યા એ જાણીને ખૂબ જ ખુશી થઈ. સમય ન હોવા છતાં પણ સૈયર કાર્યક્રમને યાદ કરીને આપણે ટૂંકો પણ ઈમેલ કર્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમિતભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી, અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. લખે છે કે તારીખ 10મી જૂનના કાર્યક્રમમાં બંને બહેનોની પત્રો તથા ઈમેલ્સના જવાબ આપવાની શૈલી માટે 100માંથી 100. આગળ તેઓ લખે છે, હાલમાં વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહે છે, જેને કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાય છે. પણ રાત્રે ગોલા ખાવા તેમજ આઈસ્ક્રીમ તેમજ બાસુંદી વગેરે તરફ મન આકર્ષાય છે. કિરીટભાઈ, તમે રહ્યા સ્વાદના રસિયા, એટલે સરસ સરસ વાનગી તરફ તમારું ધ્યાન તો આકર્ષાય જ. જો કે હું તો સલાહ એવી આપીશ કે રાત્રે બાસુંદી ખાવાનું આપ ટાળો તો એ વધારે સારું છે. હા, અમને ઈમેલ આપ રાત્રે કરી શકો છો.
0: હવે કિરીટભાઈના ઈમેલ બાદ આ ઈમેલ છે આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર, નિયમિત ઈમેલ બડી રૂપેશ કુમાર એ ચુડાસમાનો, મોચી બજાર પડધરીથી. એમની સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, બેન હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો, સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો પત્ર મિત્રોને એમણે યાદ આપી છે. ઇમેલમાં જણાવે છે કે 25મી મે ના રોજ સુરત વિશે જે વાતો કરી, સુરત

0: શહેર વિશે વાતો કરી તે ખૂબ સરસ હતી, સારી માહિતી મળી, મહેશભાઈ શાહની મુલાકાત ગમી, તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી સાંભળવાની મજા આવી. તો તારીખ 29 મે ના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. 1 જૂનના રોજ કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ અને વરસાદની પ્રતીક્ષા વિશે વાત કરી તે ખૂબ ગમી. રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી અને પસંદગીનું ગીત ખૂબ ગમ્યું. તો 3 જૂનના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ રીતે ઉત્તર અપાયા અને મૌલિનભાઈની મુલાકાત માહિતીસભર રહી. તો 10 જૂનના રોજ મિત્રોના પત્રો અને ઈમેલના ઉત્તરો સરસ લાગ્યા. બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક જવાબ આપ્યા અને અમારા ઈમેલનો ઉત્તર તેમજ પસંદગીનું ગીત પણ સંભળાવ્યું તે ગમ્યું. ખાસ કરીને અમિતભાઈએ પોતાના ઈમેલમાં મને તથા બીજા ઘણા બધા પત્ર મિત્રોને યાદ કર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. રૂપેશકુમારજી, આપનો સંદેશો અમિતભાઈ સુધી પહોંચી ગયો હશે, તેઓ પણ અત્યારે કાર્યક્રમ સાંભળતા જ હશે તેવી આશા રાખીએ છે. ઈમેલમાં આપે એક સરસ મજાનો સુવિચાર પણ લખીને મોકલ્યો છે. મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે તે માટે પ્રાર્થના કરો. જી રૂપેશ કુમારજી, બિલકુલ સાચી વાત છે. મુશ્કેલીઓને પહોંચી વળવા માટે આપણે સક્ષમ બનીએ તે પ્રાર્થના જ સાચી પ્રાર્થના. બાકી મુશ્કેલી વગરનું જીવન તો ઈશ્વર કોઈને પણ નથી આપતો.
1: તો હવે આ ઈમેલ, આને ઈમેલ તો નહીં કહી શકાય, મને લાગે છે કે આને મિની ઈમેલ કહી શકાય. તો આ મિની ઈમેલ છે ડેર પાટણ થી ધીરજભાઈ વી રબારીનો, અને તેમણે માત્ર તેમની ફરમાઈશ લખી છે કે તેમણે પ્રભાબેન રબારીના સ્વરમાં લોકગીત સાંભળવું છે. અને ધીરજભાઈનો આ એક બીજો પણ ઈમેલ મળ્યો છે જેમાં તેઓ લખે છે કે સહિયર એટલે પ્રેરણાત્મક સટીક માર્ગદર્શન આપતો બહેનોનો લોકપ્રિય કાર્યક્રમ. સહિયર કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડનાર આદરણીય સેવાનિવૃત્ત શ્રી ત્રિલોકભાઈ સાહેબ તેમજ વર્તમાન કાર્યક્રમ અધ્યક્ષ આદરણીય શ્રી હિતેશભાઈ માવાણી સાહેબ તેમજ મીઠી વાણી અને પ્રેરક વાતચીત કરનાર બંને બેલડી બહેનોનું મહત્વનું યોગદાન રહેલું છે. આ સહિયર કાર્યક્રમની સુવાસ પ્રસારણ થકી છેક અમેરિકા સુધી ફેલાય છે. ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે જેમણે કેટલાક વડીલ શ્રોતાઓને યાદ કર્યા છે, આદરણીય બુદ્ધિધનભાઈ, રમેશભાઈ, પોપટભાઈ, રમણીકભાઈ, પ્રદીપભાઈ મહેતા, જેઠાભાઈ, પ્રવીણભાઈ, જીકે પરમાર, કિરીટભાઈ, અમેરિકાથી શુક્લ સાહેબ, સેવાનિવૃત્ત કલેક્ટર શ્રી નલીન ઉપાધ્યાય સાહેબ, નંદુબેન બકાભાઈ પટેલ, મહેશભાઈ પંચાલ તથા આદરણીય કરસનદાસ બાપુ. ક્યાંય કોઈના નામ રહી ગયા હોય એવા વડીલ તથા મારાથી નાના શ્રોતાઓને સહિયરના માધ્યમથી હૃદયના ભાવથી નમસ્કાર.
0: શ્રોતા મિત્રો, આપણા એક કાયમી શ્રોતા મિત્ર અને અનેક શ્રોતા મિત્રો જેમને એમના પત્રો અને ઈમેલમાં યાદ પણ કરતા હતા તેવા નવા રણુજાના વંદનીય સંત શ્રી કરસનદાસ બાપુ થોડા જ દિવસ પહેલા સ્વર્ગ સિધાવ્યા છે.
1: 85 વર્ષની ઉંમરે તેઓ શ્રી રામચરણ પામેલ છે. આપણા સૌ વતી એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પહોંચાડીએ. એમના ભક્તજનોને તથા સંત સમુદાયને ઈશ્વર આ ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ. ઓમ.

0: ધીરજભાઈ પોતે પર્યાવરણ પ્રેમી વ્યક્તિ છે અને પર્યાવરણ માટે ખૂબ જ ચિંતા કરે છે, અને એટલે તેઓ કહે છે કે હવે તો કપડાની થેલી લઈને જાઓ, શાકભાજી તેમજ ઘરની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે નદી તળાવ નહેરમાં જે તે વસ્તુઓ નાખશો નહીં. વરસાદી પાણીને યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરીએ. જ્યાં જ્યાં વૃક્ષોની ડાળખીઓ વીજ લાઈનને અડતી હોય એ માટે વીજ કંપનીને જાણ કરીએ. જી ધીરજભાઈ, વર્ષા ઋતુ બસ હવે નજીકમાં જ છે અને આ યોગ્ય સમયે આપે ખૂબ જ યોગ્ય માહિતી બધાને આપી છે અને યોગ્ય ટકોર કરી છે.
1: તો હવે આ સંદેશો છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો. નિયમિત રૂપે આપણા સુધી સહ્યર કાર્યક્રમના અભિપ્રાય પહોંચાડનાર આપણા આ શ્રોતા મિત્ર કહે છે કે 12 જૂન શુક્રવારે ગીત ખૂબ જ ગમ્યું. ભૂપિન્દરસિંહના સ્વરમાં એકલા જ આવ્યા મનવા આ ગીત સાંભળવાની મજા આવી ગઈ. ઘણા સમયથી આ ગીત સાંભળવાની મારી પણ ઈચ્છા હતી જે આજે પૂરી થઈ. તો ડોક્ટર મીના શાહની મુલાકાત આપ બંને બહેનોએ ખૂબ સરસ રીતે લીધી. તો તારીખ 15 જૂનના માવાણી સાહેબે રેખાબેન વ્યાસની જે મુલાકાત લીધી તે ખૂબ સરસ હતી. રેખાબેન શિક્ષિકા છે અને આધુનિક શિક્ષણ તથા પહેલાના શિક્ષણ વિશે એમણે જે વાતો કરી તે સરસ હતી. બંને બહેનોએ શરૂઆતમાં શિક્ષણ વિશે જે વાતો કરી તે સાંભળવાની પણ મજા આવી. કે શુક્રવાર 26 જૂનના રોજ દાંતના રોગોની આધુનિક સારવાર વિશે ડોક્ટર ભાવિકા શાહે બહુ સરસ જાણકારી આપી. દાંતની

સંભાળ કેવી રીતે લેવી એ પણ સમજાવ્યું. નશો વ્યસન એ ખરાબ છે, નુકસાન કરતા છે અને વ્યસન છોડવું જોઈએ એ વિશે બંને બહેનોએ શરૂઆતમાં જે વાતો કરી તે ખૂબ અસરકારક હતી. તો વળી 29 જૂન સોમવારના રોજ નાટક કેક્ટસ ખૂબ ગમ્યું, મોજ કરાવી દીધી. એમનું કહેવું છે કે એ સૂચન કરવાના જ હતા કે દર મહિને એક દિવસ માત્ર નાટક સંભળાવો, અને એમના સૂચન પહેલા જ છેલ્લા 2 મહિનાથી કાર્યક્રમમાં માત્ર નાટક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહજી, આ જ તો વાત છે ને, હવે આટલા વખતથી આપના સંપર્કમાં છીએ આપના અભિપ્રાય થકી, તો હવે આટલું તો આપને ઓળખીએ ને, બાકી આપણો સંબંધ શું કામનો. આપને અમારા કાર્યક્રમ સાંભળવા ગમે છે તે જાણીને ખૂબ આનંદ થયો. ધર્મેન્દ્રસિંહજી, આપ હર હંમેશા અન્યની ખુશીમાં પોતાનો આનંદ શોધી જ લો છો, આપની આ વાત ખૂબ ગમે છે અમને. અગાઉ પણ આપે જણાવ્યું છે કે પત્ર મિત્રોની પસંદગીનું ગીત એ મારી પણ પસંદગીનું ગીત હતું. આ જ રીતે આપ કાર્યક્રમનો આનંદ લો છો તે ખરેખર આનંદની વાત છે. આપના અભિપ્રાય અમારા સુધી

0: પોતાનો આનંદ શોધી જ લો છો. આપની આ વાત ખૂબ ગમે છે અમને. અગાઉ પણ આપે જણાવ્યું છે કે પત્ર મિત્રોની પસંદગીનું ગીત એ મારી પણ પસંદગીનું ગીત હતું. આ જ રીતે આપ કાર્યક્રમનો આનંદ લો છો તે ખરેખર આનંદની વાત છે. આપના અભિપ્રાય અમારા સુધી નિયમિત રૂપે પહોંચાડતા રહેજો. અને શ્રોતા મિત્રો, આકાશવાણીની સાચી ઓળખ તો આપ જેવા શ્રોતાઓથી જ બને છે. જ્યારે આપ શ્રોતા મિત્રોમાંથી જ કોઈ એક સહિયર વિશે, આકાશવાણી વિશે અને એની સાથેના આપના સંબંધો વિશેની વાત કરે ને, ત્યારે અમને પણ એવું લાગે કે આપણી વચ્ચે લાગણીઓનું એક અનોખું બંધન છે. તો ચાલો શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હમણાં જ જે શ્રોતા મિત્રોનો સંદેશ સાંભળ્યો ને, એ આપણા કાયમી શ્રોતા મિત્ર જામનગરથી ધર્મેન્દ્રસિંહ રાઠોડના શબ્દોમાં આકાશવાણી પ્રત્યેનો એમનો સ્નેહ, સહિયર સાથેનો એમનો સંબંધ અને આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે.
1: નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ રાઠોડ ધર્મેન્દ્રસિંહજી, મહેન્દ્રસિંહ રાઠોડ, જામનગરથી બોલું છું. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવી અને મને વિશેષ આનંદ થયો છે. આકાશવાણી અમદાવાદ વર્ષોથી હું સાંભળું છું અને આકાશવાણી અમદાવાદ એક આગલી ઓળખ છે આપણા ગુજરાતની, એમ જ આખા ગુજરાતના સમગ્ર જે કોઈ સ્ટેશન છે તે પણ આપણા ગુજરાતની ઓળખ છે. અને ભારતની અંદર જે આકાશવાણીનું પ્રસારણ હાલની તકે રજૂ કરવામાં આવે છે એ મહત્ત્વની વસ્તુ છે. હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, એટલે 100% બ્લાઇન્ડ છું, એટલે મારા માટે એક જ અવકાશ છે માત્ર સાંભળવાનો. મારા માટે આકાશવાણી એક મહત્ત્વની વસ્તુ છે, કારણ કે આકાશવાણી થકી મને એટલી બધી માહિતી પ્રાપ્ત થયેલી છે કે જેની ગણતરી દિવસોમાં કે કલાકમાં તો થઈ શકે એવી નથી. આકાશવાણીના પ્રસારણમાં 90 વર્ષની અંદર જે કાંઈ રજૂ કરવામાં આવ્યું એમાં મારા સંભારણા છે હું પ્રસ્તુત કરું છું આ સહિયર પ્રોગ્રામ અમદાવાદના માધ્યમથી, કે આકાશવાણી દરેક વ્યક્તિને સાથે રાખી અને કામ કરે છે, એટલે જેનો મંત્ર આપેલો છે ભોજન હિતાય ભોજન સુખાય. આકાશવાણી એક એવી વસ્તુ છે કે સાંભળવામાં કોઈ જાતનો બીજી વ્યક્તિને ડિસ્ટર્બ થતો નથી, કારણ કે રેડિયો સાંભળવો હોય તો ગમે તે જગ્યાએ જઈને સાંભળી શકાય છે. આજકાલથી નહીં પણ આ 90 વર્ષ દરમિયાન જ્યારે આકાશવાણી શરૂઆત થઈ 1936 સાલમાં આકાશવાણી નામ પડ્યું, ત્યારથી ઘણા માણસોના મહાનુભાવના વાર્તાલાપો, મુલાકાતો, ગીતો બધું રજૂ કરવામાં આવેલું છે આકાશવાણી થકી. આકાશવાણીનું પ્રસારણ મેં શરૂઆત કરી 1994 સાલથી સાંભળવાની. 1994થી આજ 2026 આ દરમિયાન મેં જે કાંઈ સાંભળ્યું છે એના પ્રમાણમાં જો જૂની નવી જે કાંઈ વાતચીત કરું એમાં બધાય કાર્યની અંદર આકાશવાણી પૂરેપૂરું સ્થાન મેળવી, શ્રોતા મિત્રોને સાથે રાખી, શ્રોતા મિત્રોની માંગ પૂરી કરી અને લાગણી અને માગણી અમારી જે કાંઈ રજૂ કરી એ બદલ આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીનું પ્રસારણ જે ક્ષેત્રમાં જે જે ભાષાને લગતું છે તે એક આનંદની વાત છે, કારણ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, અન્ય રાજ્યમાં જુદી જુદી ભાષા બોલવામાં આવે છે. તો આકાશવાણીનું એક જ માધ્યમ એવું છે કે જેમાં બધી ભાષાનું પ્રસારણ કરવામાં આવે છે. આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા વડાપ્રધાન છે, એણે પણ મન કી બાતમાં આકાશવાણી પસંદ કર્યું છે. મન કી બાત શરૂ થઈ ત્યાં સુધી આજ સુધીમાં આકાશવાણીએ બહુ મોટી ભૂમિકા આપી છે અને 90 વર્ષના શાસનકાળ દરમિયાન આકાશવાણીએ બહુ સારામાં સારી ભૂમિકા આપી છે એમ કહી શકાય. એનું કારણ છે, યુવાનોના પ્રોગ્રામ હોય, બાળકોના પ્રોગ્રામ હોય, બહેનોના પ્રોગ્રામ હોય કે વડીલોના પ્રોગ્રામ હોય, દિવ્યાંગોના પ્રોગ્રામ હોય, એ એક પણ વ્યક્તિને છોડીને પ્રોગ્રામ આકાશવાણી નથી કરતું. આકાશવાણી જે કાંઈ પ્રસારણ કરે છે તે શુદ્ધ છે. મારા જૂના આકાશવાણીના અનુભવની વાત કરું તો 97-98 સાલમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ગુજરાત ઉપર, એ સમયમાં બધા જે કાંઈ નેટવર્ક હતા ટીવીના એ બધા થઈ ગયા બંધ. સાંભળવા માટે એક જ અવકાશ હતો, માત્ર આકાશવાણી. આ ઉપરાંત ત્યારે જ્યારે ભૂકંપ આપણે આવ્યો 26 જાન્યુઆરી 2001, તો એવા ક્યાં ક્યાં ભૂકંપ આવ્યો, ક્યાં રસ્તા ખુલ્લા છે, ક્યાં રસ્તા બંધ છે, ક્યાં તરફથી આવું, ક્યાં તરફથી જાઉં, આ બધે બધી માહિતી એકત્ર કરી અને આકાશવાણી ગુજરાતે તમામ પ્રસારણ અમને સંભળાવ્યું, એ બદલ પણ આકાશવાણીનો આભાર માનવા જેવો છે. આનાથી આગળ વાત કરું તો જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે આકાશવાણીનું પ્રસારણ સતત ચાલુ રહે છે. જે કાંઈ પ્રસારણ કરવામાં આવે છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પબ્લિક સુધી શુદ્ધ પ્રસારણ પહોંચાડવામાં આવે છે. અતિવૃષ્ટિમાં કયા ડેમ ઓવરફ્લો થાય, કયા વિસ્તારમાં પબ્લિકે અવરજવર ન કરવી, કે કઈ નદીમાં ઘોડાપૂર આવવાનું છે તેનું સૌ પ્રથમ માહિતી પ્રાપ્ત થતી હોય તો આકાશવાણી તરફથી, કે વાવાઝોડું વરસાદ કાંઈ પણ આવે ત્યારે વીજ પુરવઠો ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ કરવામાં આવે છે, ક્યાં ક્યાં નદીમાં માણસે અવરજવર ન કરવી અને શું સાવચેતી રાખવી એ પણ આકાશવાણીના માધ્યમથી આપવાના આવે છે. એટલે દરેક વ્યક્તિને આકાશવાણીનું પ્રસારણ પહોંચી જાય છે છેક સુધી. અમારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે એક જ અવકાશ છે સાંભળવાનો. એટલે હું આ શહેરના માધ્યમથી એક જ વાત કરું છું કે 2019-20માં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે કોરોના કાળ શું હતો

0: તો અમને ખબર નથી, પણ આકાશવાણીના માધ્યમથી અમને પૂરેપૂરી જાણકારી મળી, ડોક્ટરોના માધ્યમથી પૂરેપૂરી જાણકારી મળી કે કોરોના શું છે, કોરોના કેવી રીતે થાય, જનતાએ શું શું સાવચેતી રાખવી. તાજેતરમાં અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બધો ઉજવવામાં આવ્યો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા, તો અમને આકાશવાણીના માધ્યમથી અયોધ્યાનું પ્રસારણ છે ત્યાં સુધી સાંભળવા મળ્યું. 2 કલાક સુધી અયોધ્યાનું પ્રસારણ અમે સાંભળ્યું ને એનો અમે આનંદ લીધો આકાશવાણીથી. રાજ્યસભાની કાર્યવાહી થાય, વિધાનસભાની કાર્યવાહી થાય, તેની તમામ સમીક્ષા આકાશવાણી અમદાવાદ સમાચાર પ્રાદેશિક વિભાગ દ્વારા એકત્ર કરી, અને સંસદ સમીક્ષા હોય દિલ્હીની તો એ પણ આકાશવાણી દિલ્હી દ્વારા એકત્ર કરી, અને જે અમારા સુધી માહિતી પહોંચાડો છો એ અમારા માટે વિશેષ આનંદની વાત છે. કારણ કે પ્રજ્ઞાચક્ષુ મિત્રો જે ની વાંચી નથી શકતા, એ સાંભળી શકે છે. અને દર વર્ષે 4 જાન્યુઆરી લુઈન બ્લેનની જન્મ જયંતિ છે, પણ અમદાવાદ આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા દર વર્ષે 1 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને અહીંયા બોલાવી અને એના મુઠેથી સમાચાર વંચાવે છે અને પબ્લિકને સંભળાવે છે, એ બદલ આકાશવાણી અમદાવાદની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક હાર્દિક આભાર. અને ખેતીવાડીને લગતા કોઈ પ્રશ્ન હોય, બહેનોને લગતા કોઈ પ્રશ્ન હોય, બીમારીને લગતા કોઈ પ્રશ્ન હોય, સરકારી યોજના કોઈને જાણવી હોય તો એ આકાશવાણીના માધ્યમથી શુદ્ધ પ્રસારણ કરવામાં આવે છે. ઘરે બેઠા બેઠા આકાશવાણી અમદાવાદ શહેર કાર્યક્રમ વિભાગ દ્વારા જે અમારા સુધી આટલી માહિતી પહોંચાડવામાં આવે છે તે બદલ આકાશવાણી અમદાવાદ વિભાગનો હું હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું. યુવાનોનો પ્રોગ્રામ યુવાણી હોય એમાં પણ વિવિધ પ્રકારની મુલાકાતો આવે, ડોક્ટરોના વાર્તાલાપ આવે, સરકારી યોજના આવે, ગામનો ચોરો હોય તેમાં મોટા મોટા અધિકારીઓની મુલાકાત આવે, ખેતીવાડી વાળા ભાઈઓ બહેનો જે કંઈક ઉત્પાદક કરે છે એને શું શું માહિતી જોઈ છે એ ક્યાંય લેવા જવાની જરૂર નથી પડતી. એટલે આકાશવાણીનો તો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જામનગરથી આપણા શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહજી રાઠોડના આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે. આશા રાખીએ છીએ એમના જ શબ્દોમાં આ અનુભવો વિશે સાંભળીને આપ સૌને આનંદ થયો હશે અને એમનો આ વાર્તાલાપ સાંભળવાનો આનંદ આવ્યો હશે. બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો બુધવારનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આજના દિવસ માટે આપની બંને સહિયરો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી VBGRAMJI અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ સેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની

0: ની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેનાથી નાગરિકોને પણ સશક્ત બનાવવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા પર શ્રી મોદીએ જણાવ્યું કે આ પહેલની અસર લોકોના જીવનના દરેક પાસામાં દેખાય છે. તેમણે કહ્યું કે ડિજિટલ ચૂકવણી અને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા સરકારી સહાય પારદર્શિતા સાથે લાભાર્થીઓ સુધી પહોંચાઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયાએ દેશના દરેક ખૂણામાં નવીનતા લાવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ પહેલથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વેપાર અને સરકારી સેવાઓમાં પણ સુધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા પહેલે દેશભરના નાગરિકોને સરકારી સેવાઓ સાથે જોડાવાની, શીખવાની, વ્યવહાર કરવાની અને એક્સેસ કરવાની રીત બદલી નાખી છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતે વિશ્વની સૌથી મોટી ડિજિટલ જાહેર માળખાગત ઇકોસિસ્ટમમાંથી એક બનાવી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ અને કલ્યાણકારી યોજનાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: भारत बड़े पैमाने पर इस्तेमाल हो सकने वाले और नागरिकों पर केंद्रित डिजिटल गवर्नेंस प्लेटफॉर्म की मदद से डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर DPI के क्षेत्र में एक ग्लोबल लीडर के तौर पर उभर रहा है. भारत ने इंडिया स्टैक और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर से जुड़े सहयोग के लिए 24 देशों के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए हैं. भारत तकनीक को समावेशी विकास, डिजिटल सशक्तिकरण और वैश्विक सहयोग का मजबूत माध्यम बनाने की दिशा में आगे बढ़ रहा है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPIનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જૂન મહિનામાં UPIના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા છે. ગત વર્ષના જૂન મહિનાની તુલનામાં આ 23% વધારો છે. આ વ્યવહારોનું કુલ મૂલ્ય 28,00,000 કરોડને વટાવી ગયું છે, જે પાછલા વર્ષની તુલનામાં 20% વધારો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર જૂનમાં દરરોજ સરેરાશ 75 કરોડ 70 લાખ UPI વ્યવહારો થયા હતા. ઉલ્લેખનીય છે કે UPI હવે વિશ્વભરના 8થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, ફ્રાન્સ, મોરિશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. દરમિયાન યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં પૈસા મોકલવા માટે UPI આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ સાથે UPI હવે ગ્રીસમાં પણ ઉપલબ્ધ છે. આજે રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ VBGRAMJI માટે વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દિવસને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ચૌહાણે કહ્યું કે આ કાયદો લાખો ગ્રામીણ કામદારો માટે ગૌરવ, આત્મસન્માન અને સુરક્ષિત આજીવિકા સુનિશ્ચિત કરવામાં એક નવો અધ્યાય છે. તેમણે કહ્યું કે આ કાયદો ગ્રામીણ પરિવારોને 125 દિવસની રોજગારીનો વૈધાનિક અધિકાર પ્રદાન કરે છે. આ પહેલમાં વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે તે ગામડાઓમાં નવી આજીવિકાની તકો ઊભી કરશે, ટકાઉ સંપત્તિના નિર્માણને વેગ આપશે, મહિલાઓને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતના વિઝનને નવી ગતિ આપશે, તેમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું.
2: दिन ऐतिहासिक दिन है. विकसित भारत GRAMJI योजना आज से लागू हो गई. हमारी कोशिश रही है कि ट्रांजिशन स्मूथ हो जाए. सभी राज्यों ने बजट में प्रावधान किया है. अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत GRAMJI योजना के लिए रखी है. इसमें राज्यों का हिस्सा मिला लिया जाए तो ये 1,51,282 करोड़ रुपया होती है. इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गांव को बनाने में सहायक सिद्ध होगी.
0: નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 31મા આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે મીડિયાને સંબોધતા જનરલ શેઠે ભાર મૂક્યો કે ભારતીય સેનાનો ઉદ્દેશ ટેકનોલોજી સક્ષમ, ભવિષ્ય માટે તૈયાર સેનાનું નિર્માણ કરવાનો છે, જે દરેક રીતે સશક્ત હોય અને બહુવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવા માટે સક્ષમ હોય. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ જાહેર આરોગ્યના રક્ષણ માટે ડોક્ટરોના સમર્પણ અને અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે. આ દિવસ દર વર્ષે

0: 1 જુલાઈએ ડૉક્ટર બિધાનચંદ્ર રોયના જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવતા એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ડોક્ટરોની સખત મહેનત અને પ્રતિબદ્ધતા એ દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાનો પાયો છે. શ્રી મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેઓ ભારતની આર્થિક યાત્રામાં વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે. તેઓ દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ દેશના ડોક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શુભેચ્છાઓ પાઠવી છે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈને 10,571 થઈ ગઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન એમિસ્તાદ હેઠળ વેનેઝુએલામાં રાહત કાર્યમાં રોકાયેલા ભારતીય ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની સેવા કરવા માટે ડોક્ટરોનું સમર્પણ પ્રેરણાદાયક છે અને તબીબી કર્મચારીઓ દરેક કટોકટીમાં ખૂબ જ નિષ્ઠાથી પોતાની ફરજો બજાવે છે. આજે સવારે રાજસ્થાન અને પંજાબ અને ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી 3 અકસ્માતની ઘટનામાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં રાજસ્થાનના દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી. તેમાં 7 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે 3 વાગ્યે બાંદીકુઈ નજીક તનવાડ ગામ નજીક થયો હતો. ઋષિકેશથી ઇન્દોર જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી અને ટક્કર બાદ તરત જ આગ લાગી ગઈ હતી, જ્યારે અકસ્માતની અન્ય એક ઘટનામાં પંજાબમાં ઘટી હતી. આજે વહેલી સવારે ભટિંડા ડબવાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજસ્થાનના 4 યાત્રાળુઓનું વાહન એક ટ્રક સાથે અથડાતા મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 8 લોકોને નાની ઇજાઓ પહોંચી. ત્રીજો અકસ્માત ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, જ્યારે આજે વહેલી સવારે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ફરીદાબાદથી બિહાર જઈ રહી હતી. બસ ચાલકે ઝોકું આવી ગયું, જેના પરિણામે બસ ડિવાઈડર ઓળંગી ગઈ અને એક કાર સાથે અથડાઈ. કારમાં 9 લોકો હતા, જેમાંથી 5ના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 4ને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે. વસ્તુ અને સેવા કર જીએસટીથી સરકારને જૂન મહિનામાં 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધુ છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે જૂન મહિનામાં સ્થાનિક જીએસટી કલેક્શન 1,34,774 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષ કરતાં 6.5% વધુ છે. તે જ સમયે આયાત પર જીએસટી કલેક્શન 34.6% વધીને 60,038 કરોડ રૂપિયા થયું છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે કે તેના દળોએ પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે. અફઘાનિસ્તાનના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં આઈએસઆઈના લક્ષ્યો પર ગઈકાલે રાત્રે હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં આઈએસઆઈએસ અને તેના સમર્થકોને ભારે નુકસાન થયું છે, પરંતુ કોઈ નાગરિક જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 36 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય 163 ઘાયલ થયા હતા. પાસપોર્ટ સુધારા નિયમો 2026 હેઠળ પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો છે. આ નવા ફેરફાર હેઠળ 36 પાનાના નવા પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 2,500 હશે. 60 પાનાના સામાન્ય પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 3,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે તત્કાલ યોજના હેઠળ તેનો ખર્ચ 6,000 રૂપિયા થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને 5મી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજી રામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષમાં જૂન મહિનામાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ હમે જરૂર લિખ સકતે હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કે આજ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિ વિષયક અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓએ વીજળીના થાંભલા અને જમીન સંપાદન વળતર અંગે નવી નીતિ અને વળતર જેવા મુદ્દા પર ચર્ચા કરી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી રાજ્ય પ્રવાસ તેમજ રાજ્યમાં વરસાદ ખેંચાતા પાક વાવેતર, પાણી અને ઘાસચારાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા અને તેને આદત બનાવવા અનુરોધ કર્યો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આગામી 7 જુલાઈ સુધી યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે આજથી શરૂ થયેલ આ અભિયાનને માત્ર 7 દિવસ પૂરતું રાખવાનું નથી. તેમણે આસપાસ ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે દરેક નાગરિકને જાગૃત થવા પણ અપીલ કરી.

0: ધ્યાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ એને ગાંટતા નથી, ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે થશે ને થશે.
1: ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ રાજ્યની અંદાજે 12,000 જેટલી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સફાઈ હાથ ધરાશે. હોસ્પિટલ પરિસર, અગાશી ઇમારતની સફાઈ, બિનઉપયોગી સામાનનો નિકાલ, શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને આગ લાગે તેવી ઘટનાઓ સામે સુરક્ષાની સઘન ચકાસણી જેવી પ્રવૃત્તિ કરાશે. જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મેયરે સ્વચ્છતાને દરેક નાગરિકની નૈતિક ફરજ ગણાવતા અભિયાન દર્દીઓ અને તેમના પરિવાર માટે અત્યંત લાભદાયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ડાંગમાં આહવા જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો. આ પ્રસંગે શ્રી પટેલે તમામ લોકોને આ અભિયાનમાં જોડાવા અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે ભાવનગર જિલ્લાના પ્રવાસે છે. આજે બપોર બાદ તેઓ ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આયોજિત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ સરતાનપર ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રાત્રિ ગ્રામસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે. આવતીકાલે સરતાનપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં સહભાગી બનશે. ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં દિવાલ ધસી પડતા 2 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પરની દિવાલ મકાન પર ધસી પડતા 1 જ પરિવારના 4 સભ્ય દબાયા હતા. ઘટનામાં પિતા પુત્રનું મોત, જ્યારે 2 મહિલાનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કાટમાળમાંથી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. રાજ્યના 42 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા પાનવડ નજીક ધામની નદીમાં નવા નીર આવ્યા છે. ભાવનગરમાં પણ આજે વરસાદ પડતા લોકોને રાહત થઈ છે. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ દેશના સૌથી મોટા 1,630 કિલોમીટરના કોસ્ટલ કોરિડોરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. વલસાડના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીના આ પ્રોજેક્ટ માટે 2,400 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, ત્યારે આગામી સમયમાં કચ્છમાં કોસ્ટલ કોરિડોરનું કામ વેગ પકડે તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું છે. તેની વહીવટી કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે માત્ર 6 મહિનામાં માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન કરનારા 72 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એનડીપીએસના કુલ 43 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 36 કેસ નોંધાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM પર શ્રોતા મિત્રો, આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં પ્રથમ સાંભળી નિશા ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: કાર્યક્રમના અંતમાં સાંભળી હર્ષદ ચંદારાણાની રચના આસિત દેસાઈના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બપોરના 3 થયા છે. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં સાંભળીએ વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સખી સહેલી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમોમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. ચાલો થોડા સમય માટે રોજિંદી વ્યસ્તતાને પાછળ મૂકી દઈએ અને સુર સંગીત સાથે જોડાઈએ. સરગમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ તુંબિન ફિલ્મના આ ગીત સાથે. સ્વર છે ઉદિત નારાયણના, અનુરાધા પોંડવાલના સ્વર છે સાથે, અને ગીતના શબ્દો લખ્યા છે ફૈઝ અનવરે.

કાર્યક્રમમાં સાંભળીએ હમ તુમ ફિલ્મનું આ ગીત. અલકા યાજ્ઞિક, બાબુલ સુપ્રિયોના સ્વર, સંગીત આપ્યું છે જતીન લલિતે, ગીતકાર છે પ્રસૂન જોશી.

ચોરી ચોરી ચુપકે ચુપકે આ ફિલ્મ ગીત અલકા યાજ્ઞિક, બાબુલ સુપ્રિયો અને સાથીઓના સ્વરમાં આપના રેડિયો સેટ પર સંગીત આપ્યું છે. આ ગીતમાં અન્નુ મલિકે, ગીતકાર છે સમીર.

હરિહરન સુખવિંદર સિંઘના સ્વર એ આર રહેમાનનું સંગીત હતું. આનંદ બક્ષીના શબ્દો ફિલ્મ તાલ. આ સુંદર મજાનું ગીત આપે માણ્યું વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. સરગમ કાર્યક્રમમાં માણીએ હવે પછીનું ગીત હરિહરનના સ્વરમાં ફરી એકવાર હમ દિલ દે ચુકે સનમા ફિલ્મનું. કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓના સ્વર છે સાથે અને ગીતના શબ્દો લખ્યા છે મહેબૂબે.

0: હમ દિલ દે ચુકે સનમ આ ફિલ્મના ગીત સાથે જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ સુરેલી સાંજ, બસ થોડી જ ક્ષણોમાં.
1: 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સુરેલી સાંજ એટલે કે ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોનો આપણો કાર્યક્રમ. સંગીત એ માત્ર સ્વરોનો સમન્વય નથી, પરંતુ હૃદયથી હૃદયને જોડતી એક સુંદર લાગણી છે. એ આપણા સૌ મળીને આજે એવા જ મધુર સુર, મીઠા ગુજરાતી શબ્દો અને યાદગાર પળોની સફરે આપણે નીકળીએ. કાર્યક્રમમાં આજે આપણે માણીશું અંકિત ત્રિવેદી લિખિત ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરી આ ગીત સાથે, સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વર.
2: એકલા ઉજવો તો અવસર ના બને, એટલે તો તું જ છે ચારે તરફ. શ્વાસ કઈ અંથા જ પગભર ના બને.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં સાંભળ્યું આ ગીત. સુરેલી સાંજ કાર્યક્રમ આપ માણ રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: કાર્યક્રમના અંતે આપે સાંભળ્યો આ સ્વર પાર્થિવ ગોહિલનો. આજે આપણે માણ્યા ગુજરાતી ગીતો અંકિત ત્રિવેદી લિખિત. આ સાથે જ સુરેલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા હવે પછીનો કાર્યક્રમ સુરેલા સફર બસ થોડી જ ક્ષણોમાં.
1: વંદે માતરમ,
2: વંદે માતરમ,
1: વંદે માતરમ થી જય હિન્દ સુધીની અવિરત અસ્ખલિત વાણી એટલે આકાશવાણી. 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી.
3: ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. હું જ સાચો તેવું રાખવાની
4: બદલે મળી શકે સેવાઓ કે દરેક માતાને એવી સેવા મળે. વિવેકાનંદે કહ્યું હતું સુવિધા કે
5: મને માત્ર 100 નચિકેતા આપો તો હું જગતની સુરત પલટાવી
6: નાખું. સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું. અને જો
1: વ્યક્તિથી વિશેષ વ્યક્તિ સુધી સૌ કોઈને આવરી લેતી સરવાણી એટલે આકાશવાણી.
7: અહિંસા વો તો શક્તિ કી પરાકાષ્ઠા હૈ. યે હો તો ભાંડુર કી નિશાની કો હો જાતી હૈ અહિંસા.
1: કલા સાહિત્ય સંગીત અને સંસ્કૃતિની નિર્મળ આરસી એટલે આકાશવાણી. આપના દ્વારા આપણી વાણી આકાશવાણી એક સશક્ત જનમાધ્યમ એટલે આકાશવાણી. આકાશવાણી આકાશવાણી.

96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સુરમય ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર. આ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. મિત્રો, વરસાદની રાહ જોવી એ પણ એક સુંદર લાગણી છે. આકાશમાં છવાયેલા વાદળો, ઠંડી પવનની લહેરખી અને મનમાં ઉગતી અનેક યાદો જાણે આ વરસાદને આવકારે છે. કાર્યક્રમનું આજનું પ્રથમ ગીત પણ એવું જ કંઈક. માણીએ લતા મંગેશકરના સ્વરમાં.

કાર્યક્રમની શરૂઆતમાં આપણે મંઝિલ ફિલ્મનું ગીત સાંભળાવ્યું. લતા મંગેશકરના સ્વરમાં સંગીતજ્ઞ આર ડી બર્મનનું ગીતના શબ્દો લખ્યા હતા યોગેશે. મિત્રો, જીવનમાં ઘણા ચહેરા એવા હોય છે કે જે માત્ર નજરે નથી ચડતા, તેઓ દિલમાં, આપણા મનમાં, ક્યાંક અંદરના ખાને, અંદર ખૂણે, હૃદયમાં વસી જાય છે. એમના એક સ્મિતથી દિવસ ખીલી ઉઠે છે અને એક નજરથી મનમાં અનેક લાગણીઓ જન્મે છે. મનમોહક અહેસાસને આ શબ્દો આપે એવું આ ગીત તેરે ચહેરે મેં વો જાદુ હૈ. આ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં આ ગીત સાંભળીએ. ધર્માત્મા ફિલ્મથી આ ગીત કલ્યાણજી આનંદજીનું સંગીત, ગીતકાર એન્ડીવર કિશોર કુમારના સ્વર.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: 96.7 FM पर आप ट्यून कर्यू छे विविध भारतीनू अहमदाबाद केंद्र सुरेला सफर कार्यक्रम आप माणी रह्या छो। मित्रों, जीवननी सफरमां घणा एवा लोको आपणने मळे छे कि जे आपणा लोहीना संबंधमां नथी होता, परंतु आपणा सुख दुःखमां छताय आपणी साथे ઊભા હોય છે, આપણા પડખે ઊભા હોય છે, અને એ સંબંધનું નામ છે દોસ્તી। જ્યાં વિશ્વાસ હોય, સાથ હોય, નિસ્વાર્થપણે એક લાગણી હોય, અને દોસ્તી એ જીવનની સૌથી સુંદર મજાની ભેટ છે કે જે આપણને ઈશ્વરે આપેલી છે। કાર્યક્રમની શરૂઆત કરીએ। કાર્યક્રમની શરૂઆતમાં આપણે બે ગીતો માણ્યા, હવે સાંભળીએ શોલે ફિલ્મથી આ ગીત। કિશોર કુમાર અને મન્ના ડેના સ્વર છે, સંગીતકાર છે આ ગીતના આર ડી બર્માણી।

0: قاتل کیا تھا اور قاتل کون تھا یہ ہم سے زیادہ تم جانتے ہو. اور رہی اتہاس کی بات, یہ ٹھاکر راجیشور سنگھ اتہاس بتاتا نہیں.
1: સોદાગર ફિલ્મનું ગીત મિત્રો કાર્યક્રમમાં આપે સાંભળ્યું. મોહમ્મદ અઝીઝ તથા સુદેશ ભોસલેના સ્વર હતા. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું. ગીતના શબ્દો લખ્યા હતા આનંદ બક્ષીએ. દોસ્તી ઉપરનું આ સુંદર મજાનું ગીત આપે માણ્યું. સુરીલા સફર કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. મિત્રો, દરેક પ્રેમ કથા દોસ્તીનું ગીત આપે સાંભળ્યું. હવે વાત કરીએ પ્રેમની, કે પ્રેમ કથાની શરૂઆત કોઈ એક સુંદર મુલાકાતથી થાય. એક ગુલાબ એક બુલબુલ જેવી નિર્દોષ પ્રેમ કથા, તો ચાલો સાંભળીએ એવું જ એક ગીત. સંગીત સાંભળીને આપને ખ્યાલ આવી જ ગયો હશે. જી હા મિત્રો, કલ્યાણજી આનંદજીનું સંગીત, ગીતકાર આનંદ બક્ષી, જબ જબ ફૂલ ખીલે ફિલ્મનું આ ગીત, મોહમ્મદ રફી તથા નંદાના સ્વર.

જીવન પણ એક સુંદર સફર છે જ્યાં દરેક પડાવ સાથે લાગણીઓ બદલાતી જાય છે. ક્યારેક પ્રેમની શરૂઆત થાય તો ક્યારેક રાહ જોવાય, ક્યારેક જીવનની દોડધામ વચ્ચે પણ મનને થોડી શાંતિ મળી જાય. કાર્યક્રમમાં સાંભળીએ બાલિકા વધુ ફિલ્મનું ગીત અમિત કુમારના સ્વર, સંગીત આરડી વર્માનું ગીતકાર આનંદ બક્ષી.

આરાધના ફિલ્મ તે ગીત કાર્યક્રમમાં આપે સાંભળ્યું. કિશોર કુમારના સ્વર હતા, એસ ટી બર્મને સંગીત આપ્યું હતું અને ગીતના શબ્દો હતા આનંદ બક્ષીના. સુરેલા સફર કાર્યક્રમમાં આપ માણી રહ્યા છું વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમને આગળ વધારીએ મોસમ ફિલ્મના ગીત સાથે. ભૂપેન્દ્રના સ્વર છે આ ગીતમાં, મદન મોહને સંગીત આપ્યું છે, ગીતકાર છે ગુલઝાર.

સમય જીવનનો પસાર થતો જાય છે અને જીવન પોતાની ગતિએ દોડતું જાય છે. જવાબદારીઓ વચ્ચે મન ક્યારેક ફરી એ શાંત પળોને શોધવા નીકળી પડે છે. એવું જ ગીત કાર્યક્રમમાં આપે સાંભળ્યું મૌસમ ફિલ્મથી. ભૂપિન્દરના સ્વર હતા, મદન મોહનનું સંગીત હતું, ગીતના શબ્દો હતા ગુલઝારના. પરંતુ આ સફરમાં ફરી એકવાર જ્યારે બે મન બે દિલ જ્યારે એક જ શહેરમાં પોતાના સપનાઓને સાકાર કરવા જ્યારે સાથે ચાલે ને ત્યારે દરેક રસ્તો યાદગાર બની જાય.

અંદાઝ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં આપે સાંભળ્યું. શંકર જય કિશનનું સંગીત હતું. ગીતકાર હતા હસરત જયપુરી. સુરીલા સફર કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. સાંભળીએ હમ કિસી સે કમ નહીં આ ફિલ્મનું ગીત, મોહમ્મદ રફી તથા સુષ્માના સ્વર, ગીતકાર મજરૂ સુલતાનપુરી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ 7:20 થી ફરી એકવાર આપ સાંભળી શકશો જયમાલાનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. 1.5 કરોડ રૂપિયાથી વધુના પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. આ માટે 14,483 ખેડૂતો નોંધાયા છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના વિવિધ 51 કેન્દ્ર પર આ ખરીદી કરાશે.
1: 25-26 માટે ભારત સરકારે ઉનાળુ મગના ટેકાનો ભાવ 8,768 એક ક્વિન્ટલને જાહેર કર્યો છે. કારણ લગભગ 14,483 ખેડૂતો એના માટે નોંધણી થઈ છે. 51 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. 1500 કિલો એટલે કે 75 મણની મર્યાદામાં મગની ખરીદી કરવામાં આવશે. 7 જુલાઈથી આ ખરીદી શરૂ થવાની છે.
0: વીજપોલ વળતર અંગે શ્રી વાઘાણીએ કહ્યું, તમામ સંગઠનના અભિપ્રાય બાદ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો આખરી નિર્ણય લેવાશે.
1: અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે.
0: અન્ય નિર્ણયો અંગે શ્રી વાઘાણીએ કહ્યું, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓની કચેરીમાં હવે દર રવિવારે 1 કલાક સફાઈ અભિયાન હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની કામગીરીનો અહેવાલ મંગાવ્યો હોવાનું પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા આ નિર્ણય કરાયો છે. તેનાથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા જીઆરઆઈટી અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરાયેલા આ રોડમેપને રાજ્યની વિકાસયાત્રાનો નિર્ણાયક પડાવ ગણાવ્યો. શ્રી પટેલે ગુણવત્તાયુક્ત કામ કરવાની પણ શીખ આપી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ કે દાસે કહ્યું, સરકાર પાસે સંસાધનો અને નાણાંની કોઈ અછત નથી. હવે માત્ર સાચી નિષ્ઠા, મજબૂત નિરીક્ષણ અને સમયસર સમીક્ષાની જ જરૂર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા આહવાન કર્યું છે. ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા હોવાથી તેને જુદા પાડી શકાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું, નવજાત બાળકોના તંદુરસ્ત વિકાસ માટે માતાનું અમૃત સમાન દૂધ અનિવાર્ય હોવાથી તેમની જાગૃતિ માટે રાજ્યવ્યાપી અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ખોરાક અને દવાઓમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી.

0: ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ પણ એટલું જ સ્વચ્છતા કરી રહ્યું છે. દરેક ક્ષેત્ર પર અત્યારે રેડ ચાલી રહી છે. ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર, ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરનાર, મેડિસિનની અંદર ભેળસેળ, એક પણ બક્ષવામાં આવશે નહીં. સતત ટીમ શરૂ છે અને ખૂબ સારામાં સારી એમણે રેડ કરીને અનેક અનેક ફેક્ટરીઓને સીલ કરી દીધી છે અને દંડ કર્યા છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABIDને ફોલો કરશો. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો છે. છોટાઉદેપુરમાં આ પ્રસંગે સાંસદ જસુ રાઠવાએ 6 મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કર્યું, જ્યારે ખેડાની નડિયા સિવિલ હોસ્પિટલ ખાતે 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, અરવલ્લીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટમાં PDU હોસ્પિટલની નર્સિંગ કોલેજ, કચ્છમાં ગાંધીધામ જનરલ હોસ્પિટલ, ડાંગની આહવા જનરલ હોસ્પિટલ, વલસાડની મેડિકલ કોલેજ અને પાટણમાં ધારપુર મેડિકલ કોલેજ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. મોરબીમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતા નાગરિકોને સુદૃઢ સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર કરવા પર ભાર આપ્યો હતો. અમદાવાદ પોલીસે 1,82,00,000 રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 3 લોકોની ધરપકડ કરી છે. આ અંગે ઝોન 7 DCP શિવમ વર્માએ કહ્યું, મોરબીથી એક વ્યક્તિ પાસેથી લવાયેલી આ એમ્બરગ્રીસ અમદાવાદ વેચવા આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
2: LCP ઝોન 7 કો કલ ઇન્ફોર્મેશન મિલા થા કે એમ્બરગ્રીસ જો કી વેલ મછલી કી ઉલટી હૈ જો કી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 કે અંદર ઉસકા ઇલીગલ પોઝેશન ઓર સેલ દોનો ઇલીગલ હૈ. ઉસકો લેકર 3 લોગ યહાં સરકેજ પોલીસ સ્ટેશન વિસ્તાર મે ઇનકો ઇસકો બેચને કે લિયે યહાં ઘૂમ રહે હૈ. ઇસી ઇન્ફોર્મેશન થી ઇસી ઇન્ફોર્મેશન કો લેકર એક રેડ ઓર્ગેનાઇઝ કરી ગઈ અને રેડ મે 3 લોગો ને ધરપકડ કિયા હૈ.
1: કચ્છમાં ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS અદાલતે 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2,00,000 રૂપિયાનો દંડ કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર અંદાજે 575 કરોડ રૂપિયાના કેફી પદાર્થ ઘુસાડવામાં 3 અલગ અલગ ગુનામાં સંડોવાયેલા પાકિસ્તાનના 18 અને અફઘાનિસ્તાનના 1 નાગરિકને અદાલતે સજા સંભળાવી છે. ન્યાયાધીશ VA બુદ્ધે ચુકાદો આપતા આરોપીઓના આ કૃત્યને દેશના યુવાનોને ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 6 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે તેમજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું છે.
3: आज 1 जुलाई से लेकर 5 जुलाई तक एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. साउथ गुजरात की जो जिला है ये मेनली उस जिला में कवर हो रहा है. आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, बलसाड, दमन, दादरा नगर हवेली. वेरी हैवी रेनफॉल का संभावना रहेगा भरूच, नर्मदा, तापी और दांग के लिए दिया गया है. हैवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ.
1: દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 4 ઇંચ અને અન્ય તાલુકાઓમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં બપોર બાદ વરસાદ આવતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી, જ્યારે તાપીના ડોલવણમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે. પોરબંદર ચોપાટી પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં કરંટને કારણે કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ ઓપન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં 1 સાથે 2 વય જૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી છે. નૈમિષારણ્ય શાળાના 5 વર્ષના આ વિદ્યાર્થિનીએ ભાવનગરમાં યોજાયેલી સ્પર્ધામાં 11 અને 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં સિદ્ધિ મેળવી છે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓએ રીવાબા ચુડાસમાને અભિનંદન પાઠવ્યા.

0: આપ્યા. તેઓ હવે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુ સફળતાઓ મેળવે તેવી શુભેચ્છાઓ પણ આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં 10% પ્રોત્સાહક વળતર અને વ્યાજમાફી યોજનાની મુદત આગામી 31 જુલાઈ સુધી લંબાવાઈ છે. તેના કારણે ઓનલાઈન વેરો ભરનારા લોકોને વધારાના 2% સાથે 12% વળતરનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંગે મેયર મીરા પટેલે વધુ માહિતી આપી છે.
1: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાને આપવામાં આવતા 10% પ્રોત્સાહક વળતર તેમજ વ્યાજમાફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હવે 31 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં 1 સાથે 2 વય જૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર. સાંભળીએ જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ, પરંતુ એ પહેલા આ એક સંદેશ.
3: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી

0: હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવન પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે એઆઈઆરની એફએમ ગોલ્ડ અને એફએમ રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, એઆઈઆર ઉર્દુ, એઆઈઆર ગુજરાતી, એઆઈઆર મરાઠી, એઆઈઆર પંજાબી અને એઆઈઆર મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. એઆઈઆર ની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંભળીએ એક ગુજરાતી ગીત. હંસા દવેના સ્વરમાં આ ગીત આપના રેડિયો સેટ પર. અશોક પટકીનું સંગીત, હરેન્દ્ર દવેના શબ્દો.

હંસાધર વેનેશ્વરમાં સાંભળ્યું આ સુંદર મજાનું ગીત. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:50 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં બે માર્ગ પરિયોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાંકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આજે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેને નેલ્સન મંડેલા માર્ગના વસંત કુંજ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 148 AE માટે 6 માર્ગીય સુરંગના બાંધકામને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8 કિલોમીટરનો આ પ્રોજેક્ટ 6,969 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે વિકસાવાશે.
1: પહેલા પ્રોજેક્ટ 6 લેન દ્વારકા ટનલ દિલ્હી કે લી એક બહોત બડા વરદાન સાબિત હોગી. 8 કિલોમીટર કી યે ટનલ એક તરીકે સે કમ્પ્લીટ યે એક નયા કોરિડોર બન જાયેગા. યે રિજ હૈ, ઇસ રિજ કો બિના ડિસ્ટર્બ કિયે સારા કામ કરના હૈ. ઇસ રિજ કો, રિજ હમારે દિલ્હી કી એક તરીકે સે લંગ્સ ઓફ દિલ્હી હૈ, ઇસલિયે ઉસકો બિલકુલ ભી ડિસ્ટર્બ કિયે બિના ઇસકે નીચે સે હી ટનલ લેકે જાને કા હૈ. યે પ્રપોઝલ હૈ જો આજ કેબિનેટ મે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને અપ્રૂવ કિયા હૈ.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ઉત્તરપ્રદેશમાં 7,145 કરોડ રૂપિયાના ખર્ચે કાનપુર કાબરાઈ સેક્શનના બાંધકામને પણ મંજૂરી આપી છે.
1: दूसरा प्रोजेक्ट है बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में, आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का. ये कानपुर से काबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमिडिएटली इससे कवर होंगे.
0: તેમણે ઉમેર્યું, આ પરિયોજનાથી કોરિડોર કાનપુર અને કાબરાઈ વચ્ચેનો મુસાફરીનો સમય 3.5 કલાકથી ઘટાડીને 1.5 કલાક કરાશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ આશરે 1.2 કરોડ માનવ દિવસનું સર્જન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે યુવાનોને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા હાંકલ કરી છે. મુખ્ય અતિથિ તરીકે અનંતપુર ખાતે આંધ્રપ્રદેશ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રથમ પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે યુવાનોની ઉર્જા, પ્રતિભા અને પ્રતિબદ્ધતા સર્વસમાવેશક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. શ્રીમતી મુર્મુએ સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 1,268 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને 56 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વસ્તી વિષયક ફેરફારો અંગેની ઉચ્ચસ્તરીય સમિતિને વહેલી તકે તેમની ભલામણો રજૂ કરવા જણાવ્યું છે. શ્રી શાહે નવી દિલ્હીમાં સમિતિ સાથેની બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યો. સમિતિએ ગૃહમંત્રીને માહિતી આપી કે તેઓ વસ્તી વિષયક ફેરફારો અંગે પ્રત્યક્ષ માહિતી મેળવવા અને વિવિધ વહીવટીતંત્રો સાથે વાતચીત કરવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. તેઓ વસ્તી વિષયક ફેરફારો સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ મેળવવા માટે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે પણ પરામર્શ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આજે ફ્રાન્સના 4 દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. નાણાં મંત્રાલયે માહિતી આપી કે શ્રીમતી સીતારામન ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, આર્થિક સહયોગ વધારવા અને રોકાણ, ટેકનોલોજી સહયોગ તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે. તેઓ એક્સ એન પ્રોવેન્સ ખાતે તેમના ફ્રેન્ચ સમકક્ષ રોલેન

લેસ્ક્યુર સાથે ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા પણ કરશે. વસ્તુ અને સેવા કર જીએસટી એ છેલ્લા 9 વર્ષમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના ભારતના વિઝનને મજબૂત બનાવ્યું છે. તેણે તર્કસંગત કરદરો અને પ્રમાણિત પ્રક્રિયાઓ દ્વારા પારદર્શિતા, જવાબદારી અને આર્થિક વૃદ્ધિ લાવી છે. 1 જુલાઈ 2017 રોજ શરૂ થયેલી ભારતની કર સુધારા યાત્રા એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઓળખાય છે. આ દિવસ એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવા માટે ભારતના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. જીએસટી એ

1977ના રોજ શરૂ થયેલી ભારતની કર સુધારા યાત્રા એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઓળખાય છે. આ દિવસ એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવા માટે ભારતના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. જીએસટીએ 17 અલગ અલગ કર અને 17 સેસને એક સામાન્ય માળખામાં સમાવી લીધા છે. 2025ના આગામી પેઢીના જીએસટી સુધારાઓએ નીચા દરો, મુક્તિઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા માળખાને વધુ સરળ બનાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું છે. વર્ષ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કોન્સ્યુલર એક્સેસ કરારની જોગવાઈઓ હેઠળ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આવી યાદીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતે તેની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનના 386 નાગરિક કેદીઓ અને 53 માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી છે. પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 52 નાગરિક કેદીઓ અને 198 માછીમારોની યાદી ભારતને સુપરત કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ આજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણીઓ યોજવાની શાસન મજબૂત થશે, વારંવાર મતદાનને કારણે થતા વિક્ષેપોમાં ઘટાડો થશે અને અર્થતંત્રને ફાયદો થશે. શ્રી ચૌધરીએ કહ્યું કે એક સાથે ચૂંટણીનો ખ્યાલ નવો નથી અને ચૂંટણી પંચ, કાયદા પંચ અને અન્ય નિષ્ણાત સંસ્થાઓ દ્વારા વર્ષોથી તેની ભલામણ કરવામાં આવી છે. ભારત અને મલેશિયાએ આજે નવી દિલ્હીમાં 12મી સબ કમિટીની બેઠક દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર પાસાઓની સમીક્ષા કરી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નૌકાવહનની સ્વતંત્રતા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. લશ્કરી આદાન પ્રદાન, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટાઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રો અંગે પણ ચર્ચા થઈ છે. સર્વોચ્ચ અદાલતે આજે મોટર અકસ્માતમાં મૃતક પીડિતો અથવા ઇજાગ્રસ્ત દાવેદારોની વાર્ષિક આવક આવકવેરા રિટર્નના આધારે કેવી રીતે નક્કી કરવી તે અંગે માર્ગદર્શિકા નક્કી કરી છે. મોટર અકસ્માત વળતરમાં એકરૂપતા લાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે પગારદાર વ્યક્તિઓ માટે વાર્ષિક આવક દર્શાવવા માટે ફક્ત પાછલા વર્ષનું આવકવેરા રિટર્ન પૂરતું રહેશે તેવું ઠરાવ્યું હતું. જો કે જ્યાં પ્રમોશન અથવા પગાર સુધારો અકસ્માતના થોડા સમય પહેલા થયો હતો અને નવીન ઉત્તમ રિટર્નમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થયો ન હતો ત્યાં કોર્ટ પ્રમોશન પત્રો અને અન્ય સમર્થન નાણાકીય રેકોર્ડ્સ પર પણ વિચાર કરી શકે છે. ક્રિકેટ. પુરુષ ક્રિકેટમાં આજે ચેસ્ટર લે સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાતે 10 વાગે શરૂ થવાની છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગત શ્રેણીમાં આયર્લેન્ડ સામે 2-0થી મળેલા પરાજય બાદ પાછા ફરવાનો પ્રયાસ કરશે. બધાની નજર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર રહેશે. ભારતના વિકેટકીપર બેટર ઈશાન કિશન આઈસીસી પ્લેયર રેન્કિંગમાં અભિષેક શર્માને પાછળ છોડીને વિશ્વના નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બન્યા છે. બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ભારતની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની હાર બાદ આજે જાહેર કરેલા નવા આઈસીસી રેન્કિંગ અપડેટ પછી કિશનને કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ વર્ષની શરૂઆતમાં આઈસીસી T20 વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેને 200ના સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 2 માર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરુષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર

0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સાંભળીએ કાર્યક્રમ હવા મહેલ.
1: આજ કે હવા મહેલ કાર્યક્રમ મેં ઝલકી આપકે લીએ લેકર આયે હૈ દેવા સ્વપ્ન. લેખક મનુભાઈ દેસાઈ, નિર્દેશક સત્યેન્દ્ર શરત.
2: હેલો, હા, યે 54808 હૈ. કોન? સુષ્મા? હા હા, મેં ઉષા બોલ રહી હું. કહો, અચ્છી હો ના? ઓર તુમ્હારે પતિ પરમેશ્વર? અચ્છા, લંચ લેકર થોડી દેર આરામ કર રહે હૈ? અરે, બડી ભાગ્યવાન હો સુષ્મા, યહાં તો અભી તક અપને ઉનકે ઇંતજાર મેં બેઠે સૂખ રહે હૈ. દેખ લો ના, 2 બજ ગયે હૈ. અરે નહીં રે, એક દિન કી બાત નહીં, યે તો રોજ કી કહાની હૈ. રોજ હી ખાને કે લિયે ઘર આતે ઇનકો 2-3 બજ જાતે. નહીં નહીં, મેં બઢા ચઢા કર બિલકુલ નહીં કહે રહી હું. હા, શાયદ તુમ ઠીક હી કહે રહી હો કે યે દોનો હાથો સે લક્ષ્મી બટોર રહે હૈ. મગર મેં પૂછતી હું સુષ્મા, ઇસ લક્ષ્મી કી જરૂરત કિસે હૈ? પૈસે કે લિયે ઇતની હાય હાય ક્યો? મેરે લિયે? તુમ ભી મુઝે ગલત સમજ રહી હો સુષ્મા. આવશ્યકતા સે અધિક મુઝે અપને લિયે કુછ નહીં ચાહિયે. મેં તો ચાહતી હું યે ભી મેરી તરહ સંતોષ રખે ઓર જીતના જરૂરી હો ઉતને હી હાથ પાંવ મારે. કામ કામ કામ, જબ દેખો કામ. કામ કે પીછે અપને આપ કો મિટા દેને કા ઇરાદા હૈ ક્યા? પતા નહીં ઇનકે મન મેં પૈસે કે લિયે ઇતની લિપ્સા ક્યો જાગ ગઈ હૈ. અગર ઇન્હે કુછ હો ગયા તો મેં ઇસ પૈસે કો લેકર ક્યા કરૂંગી? ક્યા કહે રહી હો તુમ? અરે, એક બાર નહીં 50 બાર કહે ચુકી હું, આય દિન ઇસી બાત કો લેકર ઝગડા હોતા હૈ. અરે, એક ભી નહીં સુનતે મેરી. ક્યા? છોડ ભી, ના પ્યાર ના ડાંટ ફટકાર ઇન પર કિસી ચીઝ કા અસર નહીં હોતા. ચિકને ઘડે હૈ યે. સુષ્મા, શાયદ વો આ ગયે, કિસી કી આહટ આઈ હૈ. અચ્છા, શામ કો ફોન કરૂંગી.
3: અજી, મેં કહા ફોન સે છુટ્ટી મિલ ગઈ હો તો આપસે પ્રાર્થના કી જાય કે ઇસ નાચીસ કી તરફ ભી ધ્યાન દીજીએ.
2: ક્યા ધ્યાન દું આપકી તરફ? આરતી કા થાલ લાઉં સજા કર આપકે લિયે? 2:30 બજ રહે હૈ, અબ તો મંદિર મેં ભી ભગવાન કે શયન કા સમય હો ગયા હૈ.
3: બસ ઇતને હી વ્યંગબાણ હૈ આપકે પાસ? કુછ ઓર ભી તો જલીકટી સુનાઈએ. સુબહ સે નિકલે થકે માંદે આદમી કે દિન મેં ઘર લોટને પર ક્યા ઇસસે જ્યાદા સ્વાગત ઉસકા નહીં કિયા જા સકતા?
2: જરૂર કિયા જા સકતા હૈ. હા, આપ તો ઇસસે જ્યાદા સ્વાગત કે અધિકારી હૈ.
3: તો ફિર રુક ક્યું ગઈ? જો કુછ આપકે મન મેં હૈ ઉસે બહાર લે આઈએ, કોઈ કસર નહીં રહેની ચાહિયે.
2: કસર તો આપને નહીં છોડી હૈ કોઈ. એક દિન હો, 2 દિન હો, મગર યહાં તો હફ્તે ઓર મહિને નિકલતે જા રહે હૈ ઓર આપકે રૂટીન મેં ઇંચ ભર કા ફરક નહીં આ રહા હૈ. સુબહ ભાગતે ભાગતે નાશ્તા કરતે હૈ, દિન કા ખાના ખાને કે લિયે આપકો 3 બજે ઘર આને કી ફુરસત મિલતી હૈ. ખાના દિન મેં કઈ બાર ઠંડા હોતા હૈ, કઈ બાર ગરમ હોતા હૈ. મેરી એક આંખ દરવાજે પર રહેતી હૈ, દૂસરી ઘડી પર. એક કાન દરવાજે કી ઘંટી પે લગા રહેતા હૈ, દૂસરા ફોન પર. આપ અબ આ રહે હૈ, અબ આ રહે હૈ, અબ આ રહે હૈ. ઓર ઇતની પ્રતીક્ષા કે બાદ હાથ પલ્લે ક્યા લગતી હૈ? નિરાશા. આપ આતે હૈ 2:30 બજે, કભી 3 બજે ઓર કભી ઉસ સમય જબ લોગ શામ કી ચાય પીકર ઘર ઘૂમને કે લિયે બહાર નિકલને કી તૈયારી કર રહે હોતે. આખિર મેં ભી તો મનુષ્ય હું, મેરી ભી તો કુછ ભાવનાએ હૈ. મેં ભી તો આપકે સાથ ઘર યા બહાર થોડા બહોત સમય બિતાના ચાહતી હું.
3: તુમ ઠીક કહેતી હો ઉષા, મુઝે તુમ્હારે પ્રતિ કુછ ઝ્યાદા કન્સિડરેટ હોના ચાહિયે. મગર તુમ્હે ભી તો મેરે પ્રતિ થોડા બહોત કન્સિડરેટ હોના ચાહિયે. તુમ્હે માલૂમ હૈ મેને નયા બિઝનેસ શુરૂ કિયા હૈ, નયા કારખાના પ્લાન કર રહા હું. કદમ કદમ પર ઇતની સમસ્યાએં, ઇતની ઉલઝને સામને આતી હૈ કે સાંસ તક લેને કી ફુરસત નહીં મિલતી. કઈ બાર તો ઇતની ઘૂટન મહેસૂસ હોતી હૈ, લગતા હૈ ચક્કી કા પાર્ટ ગલે મેં ડાલ લિયા હૈ.
2: યહી તો મેં પૂછના ચાહતી હું કે તુમને યે ચક્કી કા પાર્ટ ગલે મેં ક્યું ડાલ લિયા હૈ? ક્યા ઇસ નયે બિઝનેસ કે શુરૂ કરને સે પહેલે હમ લોગ ભૂખે મર રહે થે?
3: નહીં,

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. જણાવી દઈએ આપને હવે પછી પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક લઈને અમે આવીશું બસ થોડી જ ક્ષણોમાં 8:15. આપકે લીએ કાર્યક્રમ 9:09 ફિલ્મ સંગીત. દસ વાગ્યે છાયાગીત અને 10:30 વાગ્યે ઢલતી જાહેરાત.

ચિત્રલોક કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. ગદ્દર ટુ ફિલ્મનું આ ગીત આપના રેડિયો સેટ પર વિશાલ મિશ્રા, નીતિમોહન, સૈયદ અખ્તર અને શહેનાઝ અખ્તરના સ્વર, મિથુનનું સંગીત, સઈદ કાદરીના શબ્દો.

0: ફરી એકવાર અરિજિત સિંઘના સ્વર અતરંગી રે ફિલ્મનું આ ગીત આપના રેડિયો સેટ પર.
1: કહેતે હૈ લવ પૂરે પ્રદેશ મેં હમસે બડી લવ સ્ટોરી અગર મિલ જાય ના મમ્મી કસમ જો કહો હર જગહ.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરીએ બજરંગી ભાઈજાન આ ફિલ્મના ગીત સાથે. જુવેન નોટિયાલના સ્વર, સંગીતકાર પ્રીતમ, ગીતકાર નિલેશ મિશ્રા.

જિંદગી બતાવવા કંઈક માગે અને મન સમજે કંઈક અલગ. આ સુંદર મજાનું ગીત આપણે બજરંગી ભાઈજાન ફિલ્મનું સાંભળ્યું. સાંભળીએ પીકુ ફિલ્મથી આ ગીત, સ્વર સંગીત અને ગીત રચના અનુપમ રોયની.

સુકન્યા પુરકાસ્થના સ્વરમાં વિકી ડોનર ફિલ્મનું આ ગીત આપના રેડિયો સેટ પર સંગીતકાર અભિષેક અક્ષય આયુષ્માન ખુરાના તથા રોચક કોહલીના શબ્દો.

0: ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ એ સમાપ્ત કરી પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન છાયા ગીત કાર્યક્રમ બસ કુછ હી પલો મે.
2: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: वीको टर्मरिक

96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 11 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર આપ સાંભળશો.

0: An immense cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chesterlow Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ ગઈ છે. આ સાથે જ અમારી આ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 અમો આપને આ જ મીટર્સ પર ફરી મળીશું. અત્યારે આપની રજા લઈએ. શુભરાત્રી. જય હિન્દ.